नमस्कार, सुप्रभात। 96.7 मेगाहर्ट्स पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू आ अमदावाद केन्द्र छे। आजे बुधवार, शक संवाद 1948, विक्रम संवाद 2082 ने अधिक जेठ सुद 4 અને આજે છે તારીખ 20 મે 2026। મિત્રો, અત્યારે સવારના 5:58 થઈ ચૂકી છે। આપ સર્વે શ્રોતાઓનો આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની પ્રથમ પ્રસારણ સભાનો મંગળ પ્રારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે।

મિત્રો, હમણાં જ આપે ઇન્દિરા શ્રીમાળીના કંઠે ભક્તિગીત સાંભળ્યું. રચના હતી ગંગાસતીની. કાર્યક્રમમાં હવે સાંભળે મીરાબાઈની રચનાને, સ્વર છે ઇસ્માઇલ વાલેરાનું.

મિત્રો, હમણાં જ આપે મીરાબેન ભીલના સ્વરમાં મીરાબાઈની રચનાને સાંભળી. આ સાથે જ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ.

0: 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારામાં આજનો વિષય છે મંઝિલ. વક્તા લતા હિરાણી.
1: મંઝિલની વાત કરવાની છે મારે. મંઝિલ શબ્દ બોલું છું અને મન આખું રણઝણ થઈ જાય છે. આ શબ્દથી જાગતી ચેતના મનને ઢંઢોળે છે. ક્યાંય અટકીશ નહીં તું, વિઘ્નોથી ડરીશ નહીં તું, બસ આગળ વધ અને મંઝિલને પામ. આ શબ્દનો લય અને ધ્વનિ પણ કંઈક એવો છે કે મન રણઝણ થઈ ઉઠે. ઉગતું પ્રભાત અને ઉગતો સૂર્ય, પંખીનો કલરવ, વૃક્ષોનું ડોલવું અને ફૂલોનું ખીલવું, આ બધું શાના કાજે થાય છે? દેખીતી રીતે એમ લાગે કે પ્રકૃતિના તત્વોની આ જીવન લીલા માત્ર છે, એને ક્યાંય પહોંચવાનું નથી. ફૂલ ખીલીને ખરી જાય છે, ડાળી પર પ્રગટેલું પાંદડું અંતે પાનખરની ગોદમાં વિલીન થઈ જાય છે. સૂર્યને ઉગી ઉગીને અસ્ત થયા કરવાનું છે, હવાને અનંતકાળ સુધી વહ્યા કરવાનું છે. શું આ બધાને મંઝિલ નથી? ચાંચમાં ચાંચ પરોવીને સ્નેહથી રસબસ થતા પંખીઓ, નાનકડા ખાબોચિયામાં પાંખો ફરફર કરતી નાહતી ચકલીઓ, કે આખો દિવસ

0: ઉટરગું કર્યા કરતા કબૂતરો, આ બધાને જીવનમાં કોઈ ધ્યેય નથી અને માનવીને જ સતત ધ્યેય પામવાનો સંદેશ, પરિશ્રમ કરીને મંઝિલ સુધી પહોંચવાનો આદેશ અને ત્યારે જ એના માનવપણાની સફળતા, વાત કંઈક જુદી છે. સમગ્ર કુદરત માનવને સહજતાનો સંદેશ આપે છે. કોઈ એક લક્ષ્યની પ્રાપ્તિ માટે જે જહેમત ઉઠાવવી પડે એના કરતાં ક્યાંય વધારે જહેમત છે સહજ રહેવામાં અને સહજ સ્થિતિ જાળવી રાખવામાં. ઈશ્વરે પશુ પંખી કે પ્રકૃતિના અન્ય તત્વોને માનવી જેવું વિચારવંત મસ્તિષ્ક નથી આપ્યું, એટલે એમને આપી છે માનવી જેમાંથી પ્રેરણા લઈ શકે એવી સહજતા, જે સહજ સાધ્ય બિલકુલ નથી. કઠિનમાં કઠિન મંઝિલ જેની નજર સમક્ષ છે, એણે એની રોજબરોજની ક્રિયાઓમાં, સંબંધોમાં કે આચરણમાં રાખવી પડે આ સહજતા. જીવનના ક્રમમાં સહજતા પરોવી એ ઝીણી આંખે ઝીણા મોતી પરોવા જેવું કામ છે, કેમ કે સ્વસ્થતા વગર સહજતા સંભવે નહીં. સ્વસ્થતા અને સહજતા બંને મળીને જીવનમાં કેટલી સંવાદિતા ભરી શકે. જીવનનું આ એક ધ્યેય હોવું જ ઘટે કે જેની પ્રેરણા એને કુદરત પાસેથી મળે છે. માનવીના જીવનમાં ક્ષણે ક્ષણ પ્રગટવી જોઈતી આ કઠિન મંઝિલને કેટલા નજર સમક્ષ રાખી શકે છે. હાથ લંબાવતા મળી જાય એ મંઝિલ નહીં, આંખ ખોલતા પ્રત્યક્ષ થાય એ પણ મંઝિલ નહીં, સહજ પ્રાપ્ય હોય એ મંઝિલ નહીં. મંઝિલ આકાશમાં દૂર સુદૂર ઝીલમિલ થતી તેજ છાયા હોય, લોભાવતી હોય, ક્યારેક લલચાવતી હોય, ક્યારેક આહ્વાન આપતી હોય અને એને પામવી દુષ્કર હોય. સ્વામી વિવેકાનંદે કહ્યું છે ને કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જેના જીવનમાં ધ્યેય છે એના રોમે રોમમાં એની ઝંખના રણઝણ્યા કરે છે. શિખર પ્રાપ્ત કરવાની ધગશ એક અભિયાન છે, એનાથી સ્ફૂર્તિ ચેતનાના તણખા ક્યારેક દજાડે ખરા, રસ્તામાં આવતા વિઘ્નો થકાવે ખરા, આસપાસના પ્રલોભનો ચિત્તને ચડાવે ખરા અને મુસીબતો ક્યારેક માર્ગ ભૂલાવી મંઝિલથી દૂર ખેંચી જાય પણ ખરી. આ બધા ઉધામાં ખમ્યા પછી, અડગ રહ્યા પછી માનવીના ડગલા મંઝિલની દિશામાંથી ન ડગે અને આખરે એવી ક્ષણ આવે જ છે કે જ્યારે દિશાઓ ખળભળી ઉઠે ને મંઝિલનો સૂરજ આંગણામાં આવીને પ્રકાશી ઉઠે. ચાલ્યાનો, દોડ્યાનો, પડ્યા આખડ્યાનો કે છોલાયાનો સઘળો થાક ઉતરી જાય અને ધ્યેય પ્રાપ્તિનો પરમ આનંદ અસ્તિત્વમાં વ્યાપી રહે. આપણી મંઝિલ શું છે? જીવનમાં ધ્યેય શું છે? ક્યાં પહોંચવું છે અને શું પામવું છે? સાથે સાથે એ પણ યાદ રાખીએ કે નહીં માફ નીચું નિશાન.
1: મિત્રો, હમણાં જ આપ અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત મંઝિલ વિષય ઉપર લતા હિરાણીનો ટૂંકો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.
2: દેશ કી સુરીલી ધડકન, આઈએ સુને શ્રી રામચરિત માનસ ગાન ભાગ 194.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેની સંસદીય સંયુક્ત સમિતિ આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોને મળીને તેમના મંતવ્યો મેળવશે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. 15 મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની 25-27 મે દરમિયાન વરણી થશે. જામનગરમાં વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે 25 પાસપોર્ટ જપ્ત કર્યા. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળીને તેમના વિચારો અને મંતવ્યો જાણશે. આ સમિતિ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે દિવસ દરમિયાન અલગ અલગ અધિકારીઓએ કમિટી સમક્ષ અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ સમિતિના સભ્યો રાજ્યના મુખ્ય સચિવ તથા ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા હતા અને તેમના વિચારો અને મંતવ્યો જાણ્યા હતા. ગઈકાલે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંસદની સંયુક્ત કમિટીના પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ ચૂંટણીઓ એક સાથે થાય એવો મત તમામ વ્યક્ત કરી રહ્યા છે.
1: इसमें मतदाता भी इन्वॉल्व हैं, पूरे देश का मतदाता, पूरे देश के सिटीजन और देश में जो बाहर से इन्वेस्ट करता है वो भी एक स्टेक होल्डर है कि भारत का जो डेमोक्रेसी है वो कितनी मजबूत है. और अर्थशास्त्रियों ने ये भी कहा कि इससे जीडीपी पे 1.6% का फर्क पड़ेगा. अगर 7 चुनाव होते हैं तो 7 लाख करोड़ रुपया देश का बचता है. इलेक्शन करने के लिए प्रधानमंत्री मोदी जी ने और सरकार ने ये बिल जो है पार्लियामेंट्री जॉइंट पार्लियामेंट्री कमिटी को रेफर किया है.
0: પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે દેશની જીડીપીમાં વધારો થશે.

0: ને 7 લાખ કરોડની બચત થશે.
1: અગર મેં ઉદાહરણ કે તોર પર આપકો બતાઉં કે 2029 મે અગર યે લાગુ હોતા હે કાનૂન તો લાગુ હોતે હી પાર્લિયામેન્ટ કી પ્રથમ જો મીટિંગ હોગી ઉસકો અપોઇન્ટેડ ડેટ કહેંગે વો કેલેન્ડર હો ગયા સેટ જૈસે 30 મઈ 2029 કો અગર પહેલી મીટિંગ હોતી ઓર સંવિધાન મે સંશોધન હો જાતા ઉસકે પહેલે તો પહેલી મીટિંગ કે દિન હી યે માના જાયેગા કે અપોઇન્ટેડ ડેટ હે ઓર ઉસસે 5 સાલ કે બીચ મે મઈ 2029 સે લગા કરકે 5 સાલ કે બીચ મે જો ભી વિધાનસભા કે ચુનાવ હોંગે વો શોર્ટ ટર્મ કે લિયે હોંગે ઓર 2034 મે સબ સાથ આ જાયેગા. લાગુ યે 2029 મે તબ હોતા હે જબ 2029 કે પહેલે પાર્લિયામેન્ટ ઇસકો કાનૂન બના દે.
0: રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ છે, જે અંતર્ગત આણંદ જિલ્લાની 6 નગરપાલિકાઓ પૈકી ઉમરેઠ, તારાપુર, પેટલાદ, ખંભાત, સોજિત્રા, બોરસદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી, જ્યારે ગીર સોમનાથની વેરાવળ, પંચમહાલની શહેરા અને અમરેલીની દામનગર, ધારી, સાવરકુંડલા, બાબરા, બગસરા અને અમરેલી નગરપાલિકા પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાના અંદાજે 1 મહિના બાદ 3 તબક્કે 15 મહાનગરપાલિકાઓની સામાન્ય સભા મળશે. પહેલી સામાન્ય સભામાં હોદ્દેદારોની નિયુક્તિઓ કરવામાં આવશે. તારીખ 25, 26 અને 28 3 દિવસ દરમિયાન અલગ અલગ તબક્કે મળનારી સામાન્ય સભામાં 15 મહાનગરપાલિકાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળશે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલે સ્વચ્છતા, વૃક્ષરોપણ, વ્યસનમુક્ત જીવન, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ દરેક વ્યક્તિ એક વૃક્ષ રોપી તેની માવજત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. તેમણે ગ્રામજનોને અઠવાડિયામાં 1 દિવસ ગામની સફાઈ અને વૃક્ષોને પાણી આપવાની અપીલ કરી હતી. રાજ્યપાલે યુવાનોને વ્યસનથી દૂર રહી સાત્વિક આહાર અપનાવવા અને બાળકોને સંસ્કારી તથા શિક્ષિત બનાવવા અનુરોધ કર્યો હતો. ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અપનાવી આવક વધારવા પણ અપીલ કરવામાં આવી હતી. જામનગર પોલીસે ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડને ઝડપી પાડ્યું છે. આ કેસની તપાસ દરમિયાન લોકોને નકલી વિદેશી નોકરીના વચન આપીને છેતરપિંડી કરવાના આરોપમાં 1 વ્યક્તિની ધરપકડ કરી અને 25 પાસપોર્ટ જપ્ત કર્યા છે. શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ કેસની વધુ તપાસ થઈ રહી છે.
2: લોગો સે ઉનકે પાસપોર્ટ લે જાને કે બાદ ઉનકો વિદેશ મે લે જાને કે લિયે ઉનકે પાસે પૈસે એક્સ્ટોર્શન યા ફિર ઉનસે બ્રીચ ઓફ ટ્રસ્ટ કિયા ગયા થા. और जिसमें जो मेन आरोपी है इसका, जिसका नाम है राजेंद्र मुड़ूभाई राजगोर, उसको अभी राजकोट से अरेस्ट किया गया है और उसके पास से कुल 25 पासपोर्ट और 4 मोबाइल फोन्स बरामद किए गए हैं.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોથી ખરીદાતા દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 4 રૂપિયા 55 પૈસાનો વધારો જાહેર કરાયો છે, જેના કારણે લાખો પશુપાલકોને મોટો આર્થિક લાભ થશે. આ ભાવ વધારો લાગુ થયા બાદ 7% ફેટવાળા ભેંસનો દૂધનો ભાવ પ્રતિ લીટર 62.34 રૂપિયાથી વધીને 63.6 રૂપિયા થશે, જ્યારે ગામના તમામ જે પશુપાલકો છે એમને ગાયના 4 ફેટવાળા દૂધનો ભાવ 38.23 રૂપિયાથી વધીને 38.68 રૂપિયા થશે. આગામી 1 જૂનથી પશુપાલકોને આ વધારો આપવામાં આવશે, જેને લઈ અમૂલ ડેરીના ચેરમેન શાભેસી પરમારે વધુ માહિતી આપી.
3: પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ ₹1,035 જાહેર કરવામાં આવે છે. અમૂલના ઇતિહાસમાં સર્વોચ્ચ છે અને સાથે સાથે ગુજરાતના તમામ દૂધ સંઘો તેમજ સમગ્ર ભારતના દૂધ ક્ષેત્રમાં પણ સર્વોચ્ચ દરોમાં એક છે. અને ચાલુ નાણાકીય વર્ષ માટે ₹16,753 કરોડ ટર્નઓવરમાં લક્ષ્ય નક્કી કર્યું છે. આ સિદ્ધિ પાછળ લાખો દૂધ ઉત્પાદક ખેડૂતો, પશુપાલકો અને અમૂલ પરિવાર દરેક સભ્યોને અવિરત યોગદાન રહેલું છે.
0: દેશના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ માટે વસ્તી ગણતરી એ અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ રાષ્ટ્રીય કાર્યમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે, તેવો સંદેશ આપતા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શાહબુદ્દીનભાઈ રાઠોડે

0: પોતાના પરિવારની વસ્તી ગણતરીની પ્રક્રિયા સરળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં વહીવટીતંત્રને પૂરતો સહકાર આપવા માટે અપીલ કરી છે.
1: વસ્તી ગણતરીની કાર્યવાહી શરૂ થવામાં છે અને એમાં 31 સુધી પોર્ટલના માધ્યમ દ્વારા મતદાર પોતે એ ડિટેલ્સમાં મેળવી શકે છે. હું પ્રક્રિયામાંથી પસાર થયો છું, મેં આ તૈયારી કરી લીધી છે અને તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના આ એક મહાન કાર્યમાં સંપૂર્ણ સહકાર આપો એ વિનંતી.
0: રાજ્યમાં 25 મે સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. આગામી દિવસ દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. હાલમાં ઉત્તર પાકિસ્તાન અને જમ્મુની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. ચોમાસુ હાલમાં દક્ષિણ પશ્ચિમ અરબસાગર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે અને આગામી દિવસોમાં માટે આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિમાં છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 1 જૂન હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં 26 મેની આસપાસ ચોમાસુ વહેલું બેસે તેવી પ્રબળ શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા જીવંત રહી છે. લખનઉ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા, જેમાં મિશેલ માર્સે 96 અને જોસ ઇંગ્લિશે 60 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશરાજ પુંજાએ 2 વિકેટ ઝડપી. તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 5 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવીને 221 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 93, ધ્રુવ જુરેલે 53 અને કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રનનું યોગદાન આપ્યું. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં 7:30 વાગે શરૂ થશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેની સંસદીય સંયુક્ત સમિતિ આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોને મળીને તેમના મંતવ્ય મેળવશે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. 15 મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની 25-28 મે દરમિયાન વરણી થશે. જામનગરમાં વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે 25 પાસપોર્ટ જપ્ત કર્યા. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મિત્રો, હવે સાંભળીએ ભૂલે બિસરે ગીત આ કાર્યક્રમનો શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સર્વોચ્ચ અદાલતે હડકાયા શેરીસ્વાનને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. ડીજીસીએ તેના અધિકારીઓની હાજરીમાં એર ઇન્ડિયા બોઇંગ 78 સહિત ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોના નિરીક્ષણનો આદેશ આપ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ઇટાલીની સત્તાવાર મુલાકાતે રોમ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી એન્ટોનિયો તાજાનીએ શ્રી મોદીનું સ્વાગત કર્યું. શ્રી મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની અને રાષ્ટ્રપતિ સર્જિયો માટારેલા સાથે વાતચીત કરશે અને તેમની સાથે ભારત ઇટાલી સહયોગને કેવી રીતે વધારવો તેના પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાતને આવરી લેતો અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज क्विरिनल पैलेस में इटली के राष्ट्रपति सर्जियो मत्तारेला से मुलाकात करेंगे, जहां उन्हें गार्ड ऑफ ऑनर प्रदान किया जाएगा. आज के कार्यक्रमों में प्रतिनिधि मंडल स्तरीय वार्ताएं, प्रेस वक्तव्य, समझौता ज्ञापनों का आदान प्रदान, द्विपक्षीय बैठकें और खाद्य एवं कृषि संगठन का दौरा शामिल है. प्रधानमंत्री मोदी मोरस निग्रा ब्लैक मलबरी का पौधा भी लगाएंगे. ये एक ऐसी प्रजाति है जो अपने पाक, औषधीय और सांस्कृतिक महत्व के कारण भारत और इटली को प्रतीकात्मक रूप से जोड़ती है. रोम से सुपर्णा भाटिया.
0: રોમ પહોંચતા પહેલા પ્રધાનમંત્રી નોર્વેના ઓસ્લોમાં હતા, જ્યાં તેમણે 3જી ભારત નોર્ડિક સંમેલનમાં ભાગ લીધો હતો. આ બેઠક બાદ નોર્ડિક રાષ્ટ્રોના નેતાઓ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને તેમણે સંબોધી હતી.

0: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है। इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे।
1: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો 23મીથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે। આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે। અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે રૂબિયો કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથેની બેઠકો દરમિયાન ઉર્જા, સુરક્ષા, વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરશે। નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે સેક્રેટરી રૂબિયો નવી દિલ્હીમાં 26 મેના રોજ યોજાનાર ક્વાડ જૂથની બેઠકમાં હાજરી આપશે। ક્વાડ જૂથમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે। ભારત આવતા અઠવાડિયે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે। રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપે તેવી પુષ્ટિ ક્રેમલિન દ્વારા આપવામાં આવી છે। દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંદેશમાં જણાવ્યું કે શ્રી પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન સમિટમાં હાજરી આપશે। ઉલ્લેખનીય છે કે 1 વર્ષથી ઓછા સમયમાં શ્રી પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે। તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલ 23મા ભારત રશિયા વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા। એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળી તેમના વિચારો અને મંતવ્યો જાણશે। આ સમિતિ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે। ગઈકાલે દિવસ દરમિયાન અલગ અલગ અધિકારીઓ સાથે સમિતિ સમક્ષ અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા। આ સમિતિના સભ્યો રાજ્યના મુખ્ય સચિવ તથા ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને તેમના વિચારો અને મંતવ્યો જાણ્યા હતા। ગઈકાલે સાંજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સંસદની સંયુક્ત કમિટીના પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ ચૂંટણીઓ એક સાથે થાય તેવો મત તમામ વ્યક્ત કરી રહ્યા છે। સર્વોચ્ચ અદાલતે પહેલીવાર હડકાયા, અસાધ્ય બીમારી અને ખતરનાક શેરીમાં ફરતા શ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી છે, જેમાં માનવ જીવન અને જાહેર સલામતીનું રક્ષણ કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ન્યાયાધીશ વિક્રમનાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એનવી અંજારિયાની બનેલી બેન્ચે દેશભરમાં વધતી જતી રખડતા શ્વાનોની વસ્તી માટે શ્રેણીબદ્ધ નિર્દેશો જારી કર્યા હતા। બેન્ચે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ સંસ્થાઓ એવા વિસ્તારોમાં મૃત્યુ નિપજાવવાની મંજૂરી લઈ શકે છે જ્યાં રખડતા શ્વાનોની વસ્તી ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે અને જ્યાં વારંવાર શ્વાન કરડવાથી અથવા આક્રમક હુમલાઓ જાહેર સલામતીને જોખમમાં મૂકે છે। દિલ્હીમાં ખાસ કરીને બાળકોમાં રખડતા શ્વાન કરડવા અને હડકવાના કેસોની ઘટનાઓને પ્રકાશિત કરતા મીડિયા અહેવાલો બાદ ગયા વર્ષે 28 જુલાઈના રોજ શરૂ કરાયેલ સુઓ મોટો કેસમાં આ આદેશ આવ્યો હતો। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાતીઓ મહાત્મા ગાંધીના AI આધારિત 3D અવતાર સાથે વાર્તાલાપ કરી શકશે। અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલ આ 3D અવતાર ગાંધીના વિચારો અને વ્યક્તિત્વને જીવંત બનાવશે। સંગ્રહાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ મુલાકાતીઓના અનુભવને વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે। આ સંગ્રહાલયનું 3rd AI આધારિત ઇન્ટરેક્ટિવ હોલોબોક્સ હશે। અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામના AI હોલોબોક્સ પણ સંગ્રહાલયમાં રજૂ કરવામાં આવ્યા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભામાં સાર્વત્રિક આરોગ્ય, ડિજિટલ આરોગ્ય નવીનતા અને વૈશ્વિક આરોગ્ય એકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો। આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશભરમાં 1,85,000થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો પ્રસ્થાપિત કર્યા છે। નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય DGCA અધિકારીઓની હાજરીમાં ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સુવિધા ખાતે એર ઇન્ડિયા બોઇંગ 7878 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે। DGCAના જણાવ્યા મુજબ આ વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ

0: રોજ લંડન હિથ્રો એરપોર્ટથી બેંગલુરુ જતી ફ્લાઇટ ચલાવ્યા પછી એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. ભારતીય રેલવેએ તેના બ્રોડગેજ નેટવર્કનું 99.6% વીજળીકરણ પૂરું કરી એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ વર્ષે માર્ચ સુધીમાં 69,873 કિલોમીટરથી વધુ બ્રોડગેજ રેલવે લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. સાંભળીએ આ અંગે અહેવાલ.
1: आईपीएल क्रिकेट में राजस्थान रॉयल्स ने कल रात लखनऊ सुपर जायंट्स को 7 विकेट से हरा दिया. इसके साथ ही राजस्थान की प्लेऑफ में पहुंचने की संभावना भी बनी हुई है. राजस्थान रॉयल्स ने 221 रन का लक्ष्य 7 विकेट के नुकसान पर 5 गेंद शेष रहते हासिल कर लिया. वैभव सूर्यवंशी ने 93 रन की शानदार पारी खेली. वैभव को प्लेयर ऑफ द मैच चुना गया. प्रतियोगिता में आज कोलकाता नाइट राइडर्स का मुकाबला मुंबई इंडियंस से होगा. यह मैच कोलकाता में शाम 7:30 बजे से शुरू होगा.
0: અને હવે આજના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીતની ઉધાણ.
2: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાના પર લખે છે, પેટ્રોલ ડીઝલના ભાવ હવે 90 પૈસા વધ્યા, 5 દિવસમાં 3.90 રૂપિયાનો વધારો. સુપ્રીમ કોર્ટ, ખતરનાક કૂતરાને મારો, ડર વિના જીવવાનો દરેકને અધિકાર. સંદેશ લખે છે, રસ્તે રખડતા ખતરનાક કૂતરાઓને મોતના ઇન્જેક્શન આપો, સુપ્રીમ કોર્ટ. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ઈરાન પર હુમલો કરવાનો હતો પણ માંડી વાળ્યું ટ્રમ્પ. લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી. હોર્મુઝ ખોલાવા તૈનાતીની તૈયારીમાં નાટો. આ હેડલાઇન છે ફૂલછાબની. સ્થાનિક સમાચાર પર નજર કરીએ તો અમૂલે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો. ડીઝલના ભાવ વધ્યા છતાં ખાનગી લક્ઝરી બસોના ભાડા નહીં વધારાય. આજે ગુજરાત સહિત દેશભરના 12.4 લાખ કેમિસ્ટ હડતાલ પાડશે. ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સર્વોચ્ચ અદાલતે હડકાયા શેરી શ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: મિત્રો, હવે સાંભળે હમે રહી પ્યાર કે આ કાર્યક્રમનો શેષ ભાગ.
4: પ્રોગ્રામ કી આખરી પેશકશ હેમંત કુમાર, ગીતા દત્ત ઔર ઠાકુર કી આવાઝો મેં મુનીમ જી ફિલ્મ સે. સાહેર લુધિયાનવી હૈ ગીતકાર, સંગીતકાર હૈ SD બર્મન.

96.7 એફએમ પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, હવે સાંભળશું ઝરોખા અંતર્ગત આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આઠ વાગીને 35 મિનિટે સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9:30 રજૂ કરીશું કાર્યક્રમ આજ કે ફનકાર. ગુજરાતી ગેર ફિલ્મી ગીતો સાંભળશો 10:02. 10:30 કાર્યક્રમ રજૂ કરીશું તુમ મસ્તી તુમ. થીમ આધારિત ફિલ્મ ગીતોનો કાર્યક્રમ દિલ સે 11:02. 11:30 જૂના હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. બપોરના 12:05 સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. ત્યારબાદ 1 વાગે સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર.

બપોરે 2 વાગે કાર્યક્રમ ત્રિવેણી, 2:35 ગુજરાતી સુગમ ગીતો સાંભળશો. ત્યારબાદ બપોરના 3 વાગે કાર્યક્રમ સખી સહેલી.

ચાર વાગે સાંભળશો કાર્યક્રમ પિટારામાં સેલ્યુલોઇડ કે સિતારે. મિત્રો, 90s થી ઉપરના બોલિવૂડના હિન્દી ફિલ્મના ગીતો સાંભળશો સાંજે 5 વાગે કાર્યક્રમ સરગમમાં. 5:30 સુરેલી સાંજમાં ગુજરાતી ફિલ્મી અથવા તો ગેર ફિલ્મી ગીતો રજૂ કરીશું.

રાત્રિના 8 વાગે સાંભળશો કાર્યક્રમ હવા મહેલ. 8 વાગીને 15 મિનિટે નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક.

રાત્રિના 10 વાગે સાંભળશો કાર્યક્રમ છાયા ગીત. 10:30 રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત. મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જે આપ ઝરોખા અંતર્ગત સાંભળી રહ્યા હતા. 96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં આપ સાંભળશો બરાબર 10 વાગે મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં નરમાશ. જાહેર ક્ષેત્રની બેન્કો રિયાલિટી સેક્ટરના શેરોમાં લેવાલીને પગલે સેન્સેક્સમાં 300 અને નિફટીમાં 85 અંકો કરતાં વધુનો કડાકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટલીના પીએમ મેલોની સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારત અને ઇટાલી વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાનો રહેશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનાર બ્રિક્સ સમિટમાં હાજરી આપશે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સંસદીય સમિતિએ જણાવ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે દેશની જીડીપીમાં વધારો થશે અને 7 લાખ કરોડની બચત થશે. સુપ્રીમ કોર્ટે હડકાયા શેરી શ્વાનને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. ડીજીસીએ તેના અધિકારીઓની હાજરીમાં એર ઇન્ડિયા બોઇંગ 787 ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોના નિરીક્ષણનો આદેશ આપ્યો. આજે ગુજરાત સહિત દેશભરમાં 12,04,000 કેમિસ્ટ હડતાળ પાડશે. ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર બંધ રહેશે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. 15 મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની 25, 26 અને 28મીએ વરણી થશે. જામનગરમાં વિદેશ મોકલવાના કૌભાંડમાં પોલીસે એકની ધરપકડ કરી 25 પાસપોર્ટ જપ્ત કર્યા. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. ભારતીય હવામાન વિભાગે દિલ્હી, મધ્યપ્રદેશ, પૂર્વી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની આગાહી કરી છે. રાજ્યમાં 25 મે સુધી હવામાન મુખ્યત્વે સૂક્યું રહેવાની સંભાવના. આગામી દિવસો દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અને આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આઈપીએલની આ મેચ કોલકાતામાં 7:30 વાગે શરૂ થશે. અને હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર. મિત્રો, અત્યારે સવારના 10:02 થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો. કાર્યક્રમના આરંભે સાંભળે ભૂમિકા શાહના કંઠે ભાગ્યશ ઝાની આ રચનાને.

0: મિત્રો, હમણાં જ આપે પામેલા જૈનના સ્વરમાં અરુણાની રચનાને સાંભળી.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ નયન પંચોલીના સ્વરમાં. રચના છે તુષાર શુક્લની.

મિત્રો, હમણાં જ આપે સંજય ઓઝા અને પાર્થ ઓઝાના સ્વરમાં હર્ષ બ્રહ્મભટ્ટની રચનાને સાંભળી. આ સાથે જ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. દોસ્તો, કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતાઓને મારા હિરલના પ્યારભર્યા નમસ્કાર. દોસ્તો, કાર્યક્રમનું પહેલું ગીત આપને સંભળાવીએ ફિલ્મ ગરમ મસાલાનું. સ્વર છે સોનુ નિગમનો, સંગીત પ્રીતમનું અને શબ્દો છે સમીરના.

દોસ્તો, આજે છે 20મી મે, વિશ્વ મધુમાખી દિવસ. આ દિવસ દર વર્ષે 20મી મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ મધુમાખીઓ અને અન્ય પરાગણ કરનાર જીવજંતુઓનું મહત્ત્વ લોકો સુધી પહોંચાડવાનો છે. મધુમાખીઓ પ્રકૃતિનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ અંગ છે, કારણ કે તે ફૂલોથી પરાગ એકત્ર કરીને છોડોમાં પરાગણની પ્રક્રિયા કરે છે. આ કારણે ફળો, શાકભાજી અને અનાજનું ઉત્પાદન વધે છે. મધુમાખીઓ માત્ર મધ નથી બનાવતી, પરંતુ કૃષિ અને પર્યાવરણને સંતુલિત રાખવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. આજે પ્રદૂષણ, જંગલોની કાપણી અને રાસાયણિક દવાઓના વધતા ઉપયોગના કારણે મધુમાખીઓની સંખ્યા ઘટી રહી છે, જે ચિંતાનો વિષય છે. વિશ્વ મધુમાખી દિવસ આપણને પ્રકૃતિનું રક્ષણ કરવા અને મધુમાખીઓ માટે અનુકૂળ પર્યાવરણ બનાવવાનો સંદેશ આપે છે. વૃક્ષો વાવવાથી, ઝેરી દવાઓનો ઓછો ઉપયોગ કરવાથી અને જૈવિક ખેતી અપનાવવાથી મધુમાખીઓને બચાવી શકાય છે. આ રીતે વિશ્વ મધુમાખી દિવસ આપણને પ્રકૃતિ અને જીવજંતુઓ પ્રત્યે જવાબદારી નિભાવવાની પ્રેરણા આપે છે. તો દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ ફિલ્મ સિમ્બાથી. ગાયક કલાકારો છે નેહા કક્કર, મિકા સિંઘ અને કુમાર સાનુ. સંગીત છે તનિષ્ક બાગચીનું અને શબ્દો છે શબ્બીર અહેમદના.

0: नशे सी चढ़ गई है।
1: અરિજિત સિંઘના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો બેફિકરે ફિલ્મનું આ ગીત, સંગીતકાર વિશાલ શેખર અને ગીતકાર જયદીપ સાહની.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: હે, ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

હવે સાંભળીએ આજના આ કાર્યક્રમનું અંતિમ ગીત વિશાલ ડડલાની અને શલમલીના સ્વરમાં. સુલતાન ફિલ્મનું સંગીતકાર વિશાલ શેખર અને ગીતકાર ઇરશાદ કામિલ.

0: Pikkubis på sinne.
1: આપ સાંભળી રહ્યા હતા સુલતાન ફિલ્મનું આ ગીત, અને અંતિમ ગીત સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારના પ્રારંભિક સત્રમાં સેન્સેક્સમાં 200થી વધુ અને નિફ્ટીમાં 50થી વધુ પોઈન્ટનું ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. વન નેશન વન ઇલેક્શન અંગેની સંયુક્ત સંસદીય સમિતિની બેઠકના બીજા દિવસે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે સૌપ્રથમ વિવિધ રાજકીય પક્ષો સાથે થશે ચર્ચા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બીસી ખંડુરીને દહેરાદૂન સ્થિત તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ અર્પી. શુભેન્દુ અધિકારીના અંગત સહયોગીની હત્યાના કેસમાં 5મા આરોપીની ધરપકડ કરાઈ, વારાણસીથી ઝડપાયો. પશ્ચિમ બંગાળ સરકાર 1 જૂનથી મહિલાઓ માટે 3,000 રૂપિયાની માસિક સહાય સાથે અન્નપૂર્ણા યોજના શરૂ કરશે. કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ પશ્ચિમ બંગાળ સરકારે 66 ઓબીસી વર્ગોની યાદી સૂચિત કરી. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ, પીવાના પાણીની સ્થિતિ અને આગામી ચોમાસાને લઈને જરૂરી તૈયારી પર સમીક્ષા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 1 સપ્તાહમાં કરકસરના લેવાયેલા પગલાં બાબતે થશે સમીક્ષા. મહિલા અનામત બિલ પર વિધાનસભાના 1 દિવસીય સત્ર સંદર્ભે પણ ચર્ચાની શક્યતા. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોનું પ્રતિનિધિમંડળ સંસદીય સમિતિની સાથે ચર્ચા કરશે. બપોરે 12થી 1 દરમિયાન સમિતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના પ્રતિનિધિઓ બેઠક કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાલોલના મલાવ ગામ ખાતે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભામાં સાર્વત્રિક આરોગ્ય, ડિજિટલ આરોગ્ય નવીનતા અને વૈશ્વિક આરોગ્ય એકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી બપોરે 12 વાગ્યે આપ મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, સ્વાગત છે આપનું થીમ આધારિત ગીતોના કાર્યક્રમ દિલસેમાં. વેકેશનની મોસમ શરૂ થઈ ગઈ છે. કોઈ પહાડોની ઠંડી હવા તરફ નીકળી પડ્યું છે, કોઈ દરિયાની લહેરો તરફ, તો કોઈ પોતાના વતન અને પરિવાર તરફ. કારણ કે મુસાફરી માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું નામ નથી, મુસાફરી તો યાદો બનાવવાનું નામ છે. તો આજે આપણે પણ નીકળી પડ્યા છીએ સંગીતની એક સુંદર સફર પર, જ્યાં દરેક ગીત એક રસ્તો છે, દરેક સૂર એક પડાવ છે અને દરેક શબ્દ એક નવી મંઝિલ તરફ લઈ જાય છે. તો ચાલુ શરૂ કરીએ આજની આ સંગીતમય મુસાફરી. હા, આજની થીમ છે મુસાફરી, સફર, યાત્રા. તો આવો સાંભળીએ કાર્યક્રમની શરૂઆતમાં હમ હૈ રાહી પ્યાર કે ફિલ્મનું આ ગીત, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીતકાર નદીમ શ્રવણ અને ગીતકાર સમીર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

કાર્યક્રમમાં હવે આપ સાંભળી રહ્યા છો યે જવાની હૈ દીવાની ફિલ્મનું આ ગીત અરિજિત સિંઘના સ્વરમાં, સંગીતકાર પ્રીતમ અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

મુસાફરી આપણને ફક્ત દુનિયા નથી બતાવતી, એ આપણને આપણી પોતાની અંદર તરફ પણ લઈ જાય છે. કદાચ એટલે જ દરેક મુસાફરી પછી માણસ થોડો બદલાઈ જાય છે. આવો સાંભળીએ ઉદિત નારાયણન, હરિહરન અને કૈલાસ ખેરના સ્વરમાં સ્વદેશ ફિલ્મનું આ ગીત. સંગીતકાર યાર રહેમાન અને ગીતકાર જાવેદ અખ્તર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.
2: હવે સાંભળીએ થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસેનું અંતિમ ગીત લકી અલીના સ્વરમાં તમાશા ફિલ્મનું, સંગીતકાર યાર રહેમાન અને ગીતકાર ઇરશાદ કામિલ.

તો મિત્રો, આજની આ સંગીતમય મુસાફરી અહીં પૂર્ણ થાય છે. આશા છે કે આ સફરે તમને તમારા કોઈ પ્રવાસની યાદ અપાવી હશે. જો તમે પણ આ વેકેશનમાં ક્યાંક ફરવા જવાના હો તો સુરક્ષિત રહેજો, ખુશ રહેજો અને દરેક સફરને યાદગાર બનાવજો, કારણ કે જિંદગી પણ એક સુંદર મુસાફરી જ છે. તો ફરી મળીશું નવી મંઝિલ, નવા ગીતો અને નવી સફર સાથે. ત્યાં સુધી જાનકીને રજા આપશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ઘર ફિલ્મનું આ ગીત, સંગીતકાર આર ડી બર્મન અને ગીતકાર ગુલઝાર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આપ આનંદ માણી રહ્યા છો કાર્યક્રમ તરન્નુમનો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળી આજના કાર્યક્રમનું અંતિમ ગીત કિશોર કુમારના સ્વરમાં સફર ફિલ્મનું. સંગીતકાર કલ્યાણજી આનંદજી અને ગીતકાર ઇન્દિવર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. પ્રધાનમંત્રીના રોમ પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ ચિત્રકાર જીયામ પોલો ટોમાસિટીએ વારાણસી પર બનાવાયેલું તેમનું ખાસ ચિત્ર પ્રદર્શિત કર્યું. શ્રી મોદીએ સોશિયલ મીડિયા દ્વારા પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં તેમના દક્ષિણ કોરિયન સમકક્ષ હાન ગ્યુ બેક સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચે સંરક્ષણ સહિતના અલગ અલગ ક્ષેત્રમાં સમજૂતીના કરાર થયા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે બીજિંગમાં દ્વિપક્ષીય સંબંધ અને ઇરાન યુક્રેન સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય વેપાર સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી. અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયો આગામી 23-26 દરમિયાન તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવશે. શુભેન્દુ અધિકારીના અંગત સહયોગીની હત્યા કેસમાં પાંચમો આરોપી વારાણસીથી ઝડપાયો. પંજાબ પોલીસે દુબઈ સ્થિત એક આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો. પંજાબ અને હરિયાણા ભીષણ ગરમી, બંને રાજ્યમાં મહત્તમ તાપમાન 40-47 ડિગ્રી સુધી પહોંચ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહમાં કરકસરના લેવાયેલા પગલાં બાબતે થશે સમીક્ષા. મહિલા અનામત બિલ પર વિધાનસભાના એક દિવસીય સત્ર સંદર્ભે પણ ચર્ચાની શક્યતા. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોનું પ્રતિનિધિમંડળ સંસદીય સમિતિ સાથે ચર્ચા કરશે. બપોરે 12-1 દરમિયાન સમિતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના પ્રતિનિધિઓ બેઠક કરશે. આજે ગુજરાત સહિત દેશભરના 12,04,000 કેમિસ્ટ હડતાલ પાડશે. ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર બંધ રહેશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં સાંજે 7:30 શરૂ થશે. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. બરાબર 12:05 આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર. બપોરે 1:00 મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે કાર્યક્રમ સુરીલા સફર. 2:00 ત્રિવેણી અને 2:35 ગુજરાતી સુગમ સંગીત. બપોરે 3:00 આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ કે જે અમારી સખીઓ માટે પ્રસારિત કરવામાં આવે છે તે કાર્યક્રમ સખી સહેલી. 4:00 આપ સાંભળશો પિટારા અંતર્ગત સેલ્યુલોઇડ કે સિતારે અમારા મુંબઈ કેન્દ્ર પરથી. સાંજે 5:00 આપ સાંભળશો સરગમ. 5:30 ગુજરાતી ફિલ્મી અથવા બિન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6:00 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી. સાંજે 7:00 ફોજી ભાઈઓ માટેનો વિશેષ કાર્યક્રમ જય માલા અમારા મુંબઈ કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો. 7:45 એક ગીત. રાત્રે 8:00 આપ સાંભળશો રેડિયો નાટક હવા મહેલ. 8:15 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9:00 આપ સાંભળશો કાર્યક્રમ આપકે લીએ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 9:30 ફિલ્મ સંગીત અને રાત્રે 10:00 છાયા ગીત. 10:30 ઢલતી જાય રાત. તો આ હતું આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર.

કિશોર કુમારના સ્વરમાં ગવાયેલા સફર ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: પરથી કરવામાં આવ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને

મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927 238 490.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સૈયાર.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, ઉનાળો આવે એટલે શરીરનું થોડું વધારે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. આપણે ઘણીવાર ઘરના કામમાં, ઓફિસના કામમાં અથવા રોજિંદી દોડધામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે શરીર શું કહે છે એ સાંભળવાનું ભૂલી જઈએ છીએ. ઉનાળામાં સૌથી પહેલી અને મહત્વની વાત, પાણી પૂરતું પીવું. આ આપણે સાંભળતા જોઈએ પણ આનો અમલ કરવો જરૂરી છે. શરીરને સમયસર પાણી મળતું રહે એ ખૂબ જરૂરી છે.
1: અને પાણીની સાથે સાથે ઘરે બનતી સરળ વસ્તુઓ, લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી, ફળોના રસ, આ બધું શરીરને ઠંડક પણ આપે છે અને તાજગી પણ આપે છે. આપણા ઘરમાં બા દાદી એક વાત વારંવાર કહેતા, ઘરમાંથી નીકળતા પહેલા પાણી પી લેતા જજો. ત્યારે કદાચ લાગતું કે આ તો સામાન્ય વાત છે, પણ એ અનુભવમાંથી નીકળેલી સમજ હતી. આ તો થઈ પાણીની કે પ્રવાહીની વાત, પરંતુ ઉનાળામાં ખોરાકની પસંદગી પણ ખૂબ મહત્વની બની રહે છે.
0: જેમ કે તેલવાળી ભારે વસ્તુઓ કરતા હળવો ખોરાક, મોસમી ફળો, તરબૂચ, કાકડી, ખરબૂચા જેવી વસ્તુઓ વધુ લેવી, અને હા, બહાર જતા સમયે માથું ઢાંકવું, છત્રી, ટોપી કે દુપટ્ટાનો ઉપયોગ કરવો. કારણ કે ક્યારેક આપણે સૂરજની ગરમીને સામાન્ય માનીએ છીએ પણ શરીર પર એની અસર ધીમે ધીમે થતી હોય છે.
1: ઘરમાં બાળકો હોય તો એમનું પણ ખાસ ધ્યાન રાખવું. રમતમાં મગ્ન થઈને બાળકોને સમયનું પણ ભાન રહેતું નથી અને ઘણીવાર પાણી પીવાનું તો ભૂલી જ જાય છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે, ઉનાળો માત્ર શરીરને નહીં મનને પણ અસર કરે છે. ગરમીમાં ક્યારેક ચીડિયાપણું વધે, થાક વધુ લાગે અને કામ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય, એટલે શાંત રહેવું, ઠંડકમાં બેસવું.
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઉનાળો તો આવી જ ગયો છે અને આવો જ રહેવાનો છે, તો એના માટે, એની સામે લડવા માટે આપણે જાતને તૈયાર કરીએ. આ વાત સાથે હવે આગળ વધીએ કાર્યક્રમમાં અને વાંચીએ આપના પત્રો અને આપના ઈમેલ્સ. તો શરૂ કરીએ છીએ આપના પત્રોથી. તો અત્યારે મારા હાથમાં છે ભાવનગરથી ગાગરમાં સાગર સમા પત્રો લખનાર આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાના બે પત્રો. લખે છે કે સોમ, બુધ અને શુક્રવારે અમદાવાદ કેન્દ્રથી આવતો આકાશવાણીનો સહિયર કાર્યક્રમ દરેક શ્રોતા ભાઈઓ અને બહેનોના કર્ણપટલ પર આનંદ અને ઉમંગની લહેરો પ્રસરાવી જાય છે. કાર્યક્રમની આપ ત્રિપુટીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આગળ સહિયરના એમને ગમેલા કાર્યક્રમો વિશે વાત કરતા તેઓ જણાવે છે કે 13મી અને 20મી એપ્રિલ સોમવારના કાર્યક્રમોમાં આપશ્રી બહેનો દ્વારા રજૂ થયેલી વાતો, અનુક્રમે લેખક સુભાષ શાહ વિશેની વાતો અને વરૂથીની એકાદશી વિશેની વાતો ખૂબ ગમી, તો અનામિકા વસાણી દ્વારા ચા વિશેની વાતો સુંદર રીતે રજૂ થઈ, સાંભળવાની મજા આવી. ત્રણ ગુજરાતી ગીતો સંભળાવ્યા, તે પણ ખૂબ ગમ્યા. પછીના કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા વીરુભાઈ તેમજ દાન વાઘેલાની કાવ્ય કવિતા તેમજ લેખનો પરની વાતો ખૂબ સુંદર લાગી. પારુલ વ્યાસ દ્વારા જે મુલાકાત હતી જેમાં બાળકોના પોષણ વિશેની વાત કરવામાં આવી તે ખૂબ ગમી. મારી પસંદગીનું ગીત સંભળાવ્યું એટલે ખૂબ આનંદ થઈ ગયો. તો 15 અને 22મી એપ્રિલને બુધવારના સહિયર કાર્યક્રમોમાં રજૂ થયેલ અનુક્રમે આપશ્રી બહેનો દ્વારા અમદાવાદ રેડિયો સ્ટેશનના 77મા વર્ષના સ્થાપના દિવસની વાતો તેમજ રેડિયોના સ્થાપના દિવસમાં સરદાર પટેલનો સંદેશ જે

0: સંભળાવવામાં આવ્યો. સાથે સાથે હિતેશભાઈ માવાણી દ્વારા ત્રિલોકભાઈ સંઘાણી સાથે રેડિયો સ્ટેશન પર કારકિર્દીની સુંદર સંસ્મરણો વિશેનો વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની ખૂબ ખૂબ મજા આવી ગઈ. ત્યાર પછીના કાર્યક્રમમાં આપ શ્રી બહેનો અને હિતેશભાઈ દ્વારા શ્રોતાઓના પત્રોના જવાબો અને ઇમેઇલનું વાંચન થયેલ તે સાંભળીને ઘણી ખુશી અને આનંદ થયો હતો. તો 17 અને 24 એપ્રિલ શુક્રવારના સહિયર કાર્યક્રમોમાં રજૂ થયેલ આપ શ્રી બહેનો દ્વારા કુપોષણ સપ્તાહ દ્વારા 1 થી 6 વર્ષના બાળકોને પોષણયુક્ત ખોરાકની વાતો તેમજ મુલાકાતમાં વાંચીની ભટ્ટ દ્વારા ડાયેટ, હેલ્ધી ફૂડ, ખોરાકની તલસ્પર્શી વાર્તાલાપ રજૂ થયેલ તે સાંભળવાની મજા આવી હતી. આપ બહેનો દ્વારા ગામડાની સાંસ્કૃતિક જરૂરિયાત, ખેતી, ખેડૂત અને ધાન્ય પરની સુંદર વાતો અને મુલાકાતો, ત્રિલોકભાઈ સંઘાણી દ્વારા સુચિત્રા ભટ્ટ પંડ્યા દ્વારા રજૂ થયેલ 2 પુસ્તકો વિશેનું વાંચન કરવામાં આવ્યું હતું તે સાંભળવાનું પણ ગમ્યું. તો 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ તેમજ વૈશાખી પૂનમ બુદ્ધ પૂર્ણિમાની હું આપ સર્વેને શુભેચ્છાઓ, શુભકામના પાઠવું છું. જી પ્રવીણચંદ્રજી, આપના પત્રો અમને હમણાં મળ્યા છે, પરંતુ આપની શુભેચ્છાઓ અમારા સુધી ચોક્કસ પહોંચી ગઈ હતી. થેન્ક યુ સો મચ. અને પત્રના અંતમાં જણાવ્યું છે કે 17 મે થી લઈને 15 જૂન સુધી પુરુષોત્તમ માસ ઉજવવામાં આવે છે. તો આ પવિત્ર ઉત્તમ માસની સર્વેને મારા તરફથી ખૂબ ખૂબ વંદન પાઠવું છું. પ્રવીરચંદ્રજી, અમારા બંને તરફથી, સહિયરની ટીમ તરફથી પુરુષોત્તમ માસ નિમિત્તે આપને પણ
1: ખૂબ ખૂબ શુભકામના.
0: અને હંમેશાની મુજબ આપે સરસ મજાનો સુવિચાર પત્રોના અંતમાં લખીને મોકલ્યો છે, પલટતા સમય સાથે સહજપણે સરે એ જ સંસાર સાગર તરે.
1: વાહ, પ્રવીણચંદ્રજીના આ સરસ મજાના પત્રો પછી હવે આ પત્ર છે કાલીપુરા તાલુકા પ્રાંતિજ જિલ્લા સાબરકાંઠાથી નિવૃત્ત તલાટી બકાભાઈ આર પટેલનો. જણાવે છે કે બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર થોડાક દિવસોથી બપોરની નવરાશની પળોમાં નિયમિત સાંભળવાનો આનંદ માણી રહ્યો છું. વર્ષો પૂર્વેથી આ કાર્યક્રમ સાથેનો મારો નાતો રહ્યો છે. ખાસ કરીને બહેનોને સમાજમાં હિંમતભેર કેમ જીવી શકાય, કે ગૃહિણી રૂપે ઘરને મંદિર સમૂહ કેવી રીતે બનાવી શકાય, માતા તરીકે બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કેવી રીતે કરી શકાય, પોતાનું કે પરિવારનું સ્વસ્થ અને નિરોગી આરોગ્ય કેવી રીતે સાચવી શકાય, એવી અનેક વિવિધ રસપ્રદ વાતો રજૂ કરીને આ કાર્યક્રમ બહેનો માટે એક શ્રેષ્ઠ પાઠશાળા તરીકેની ભૂમિકા ભજવે છે. ક્યારેક ટૂંકી વાર્તાઓ, નાટકો, મુલાકાતો અને મનગમતા ગીતોની મોજ કરાવીને રેડિયોની લાખો મહિલા શ્રોતાઓ સહ ભાઈઓને પણ ખુશખુશાલ કરી દે એવો આ કાર્યક્રમ છે. અરે વાહ બકાભાઈ, આપે સહિયર કાર્યક્રમમાં પહેલી વખત પત્ર લખ્યો અને આટલા સરસ ધમાકેદાર પત્ર સાથે સહિયર પરિવારમાં આપે પધરામણી કરી એ ખૂબ જ ખુશીની વાત છે. કાર્યક્રમ માટેનું આપનું અવલોકન અમને ખૂબ જ ગમ્યું અને એક તસલ્લી થઈ કે કાર્યક્રમ જે ઉદ્દેશથી આપીએ છીએ એ સંદેશ શ્રોતાઓ સુધી ચોક્કસથી પહોંચે છે. સહિયર પરિવારમાં આપનું જાનદાર શાનદાર સ્વાગત છે.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: કાર્યક્રમ માટેના આપના કોઈ સૂચન હોય તો જરૂરથી અમારા સુધી પહોંચાડજો.
0: તો આપણા સહિયર પરિવારમાં સામેલ થયેલા નવા સવા શ્રોતા મિત્રના પત્ર બાદ હવે આ પત્ર છે આપણા કાયમી શ્રોતા મિત્ર, આપણા શાયર મિત્ર, ખેડા જિલ્લા તાલુકા નડિયાદ મુકામ ઉત્તરસંડાથી રમેશભાઈ એલ ભાટિયાનો. એમના શાયરાના અંદાજમાં લખે છે કે હું રેડિયોનો વર્ષોથી ગુલામ છું ને એટલે જ કહું છું, મુજે મત રોકો, મુજે આકાશવાણી સુનને દો. ના સોના ના ચાંદી, મેં તો મનોરંજન કી મહેફિલ માંગુ. ના બંસરી કે સુર, ના કવિતા કે ગુલશન, મેં તો અર્ચના કે ભક્તિ ગીત માંગુ. સુગમ સંગીત કે ગીતો મેં તો ગુજરાતી ભાષા કી પહેચાન માંગુ. લોક સંગીત કે ગીતો કો મધુરતા કે ફૂલો મેં મુજે સજાને દો. ટીવી કી દુનિયા મુજસે દૂર હૈ, મોબાઈલ કા સાગર ભી મુજે મંજૂર નહીં. સહિયર કે બગીચે મેં મીઠાશ કે ફૂલ સજાએ હૈ, સહિયર કે બગીચે મેરી શાયરી કો મુજે સજાને દો. વાહ રમેશભાઈ, તો અમે ક્યારે આપને રોક્યા છે? અરે આપના પત્રો અને આપની શાયરીઓ તો શ્રોતા મિત્રોને પણ મોજ કરાવી દે છે. આવી જ રીતે પત્રો મોકલતા રહેજો.
1: અને શાયર મિત્રોના આ પત્ર બાદ હવે આ પત્ર છે વિચારશીલ વ્યક્તિત્વના માલિક એવા ડોક્ટર એમ ટી દેસાઈનો. આ વખતે તેમણે પોતાની જિંદગીના કેટલાક અનુભવો અને કેટલીક વાતો શેર કરી છે. સૌ પ્રથમ તો તેમણે જણાવ્યું છે કે તારીખ 25 એપ્રિલ સવારે યુવા ઉદ્ઘોષકે સારા ગીતો સંભળાવ્યા, જેમાંનું એક ગીત તેમને વધુ સ્પર્શી ગયું. રમેશ પારેખની એ રચના હતી અને પંકજ ઉદાસનો સ્વર હતો.

0: શબ્દો હતા તમારા વગર એ કુમારી જ રહેશે. અને પછી એમણે પોતાની વાત લખી છે કે મારા કિસ્સામાં તેણી કુમારી રહેવાની વાત તો બાજુ પર રહી, હું MS ENT માં નાપાસ થયો એટલે એ યોગ્ય NRI ને પરણીને US માં સ્થાયી થઈ ગઈ અને મારો જીવ બાળવા અમારા વિવાહ અને લગ્નમાં પણ હોંશથી આવી અને સાથે તસવીર પણ પડાવી હતી. જો કે મેં દાઢી વધારીને નબળી ગઝલો લખી નહીં. એટલે દેસાઈ સાહેબ, એ નાજુક સમયમાં તમે તમારી જાતને સારી રીતે સંભાળી લીધી એમ ને? પત્નીના સમર્પણ, ભોળપણ અને ઔદાર્ય વિશે આવતા પત્રમાં. અને ત્યારબાદ તેઓ જણાવે છે કે સ્વર્ગસ્થ પરેશ માંકડના વખતથી મારે આકાશવાણી સાથે સંબંધ છે. જી દેસાઈ સાહેબ, અમને ખુશી છે કે આટલા વર્ષોથી આકાશવાણી સાથેનો નાતો આપે જીવંત રાખ્યો છે અને આપ નસીબદાર છો કે આપને આટલા સમજુ, ઉદાર અને સાથ આપનાર જીવન સાથી મળ્યા છે. પ્રતીક્ષા રહેશે આપના અન્ય પત્રની.
1: તો ડોક્ટર દેસાઈ સાહેબના પત્ર બાદ હવે આ ઈમેલ મળ્યો છે. ગામ જાળિયા, અમરાજી, તાલુકા પાલીતાણા, જિલ્લા ભાવનગરથી આપણા નિયમિત શ્રોતા મિત્રો અને કાયમી એમના અભિપ્રાયો મોકલનારા માધુભાઈ લખમણભાઈનો. અને સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. ઇમેલમાં જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છે. કાર્યક્રમ ખૂબ જ સરસ આવે છે. બંને બહેનો ખૂબ સરસ રીતે કાર્યક્રમ રજૂ કરે છે. આપ બંને બહેનોને ખાસ જણાવવાનું કે ઉનાળાની કાળઝાળ ગરમી પડે છે તો તમારા શરીરનું પણ ધ્યાન રાખજો. જી માધુભાઈ, આપણે આજના કાર્યક્રમની શરૂઆતમાં પણ આ વિશે જ વાત કરી અને અમે કાર્યક્રમના માધ્યમ દ્વારા આ વાત વારે વારે કહેતા રહેતા હોઈએ છીએ. આપને અમારો પણ વિચાર આવ્યો અને અમારા માટે આ સૂચન કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. અત્યારે ખરેખર ખૂબ જ ગરમી પડી રહી છે અને ઘણા બધા લોકોને અનેક બીમારીનો સામનો આના થકી કરવો પડે છે. તો ચેતતો નર સદા સુખી આ વાત ધ્યાનમાં રાખીને માનીને આપણે અગાઉથી જ પગલાં લઈએ એ સલાહ ભર્યું છે. આગળ આપે જણાવ્યું છે કે 11મી મેના રોજ જે કાર્યક્રમ હતો તે લાજવાબ રહ્યો. હિતેશભાઈ માવાણીએ લીધેલી મુલાકાત, કોમનવેલ્થ ગેમ્સ વિશેની માહિતી ખૂબ ગમી. તો પ્રવીણચંદ્ર પી વાઘેલાની પસંદગીનું ભજન સાંભળવાની મજા આવી ગઈ. અમિતભાઈની પસંદગીની ગઝલ પણ ખૂબ સરસ રહી. માધુભાઈ, આપનો અભિપ્રાય અમારા સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.
0: અને હવે આ ઈમેલ છે વલસાડથી હોસંગ બરડીનો. જણાવે છે કે આમ તો રોજ અમે સહિયર કાર્યક્રમ સાંભળીએ છીએ પણ બુધવારની ખાસ રાહ જોઈએ છીએ કારણ કે બુધવારે અમારા પત્ર અને ઈમેલ તમારા મધુર કંઠે વાંચો છો. વત્સલ શાહનો કોર્ટ વિશેનો વાર્તાલાપ ઉપયોગી હતો. કોર્ટમાં જવાનું કોઈને ન ગમે પરંતુ કેટલીક વાર ન છૂટકે પરાણે જવું પડે છે. પેલી કહેવત યાદ આવી જાય, જે જાય કોર્ટ દરબાર તેના જાય ઘરબાર. અને આગળ તેઓ જણાવે છે કે હમણાં ગરમીના દિવસો ચાલે છે એટલે દર કલાકે બે કલાકે હાથ પગ મોં પર ઠંડુ પાણી લગાડો અને વારંવાર પાણી, છાશ, લીંબુ શરબત, જ્યુસ વગેરે પીતા રહો. જી ઓસંગભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. એક તો તીવ્ર ગરમીનો આ સમય ચાલી રહ્યો છે અને એમાં પણ અધિક જેઠ મહિનો છે આ વખતે, એટલે ગરમી લાંબો સમય રહેવાની અને આ સંજોગોમાં આપણે ગરમી સામેની સતર્કતા જાળવીએ એ જ જરૂરી છે.
1: તો હવે આ ઈમેલ છે આપણા ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા મિત્ર અને પત્ર મિત્ર મોચી બજાર પડદરીથી રૂપેશ કુમાર એ ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો અને પત્ર મિત્રોને યાદ આપી છે. ઇમેલમાં જણાવે છે કે ખૂબ જ દુઃખની લાગણી સાથે જણાવી રહ્યો છું કે 19મી એપ્રિલના રોજ માતૃશ્રી મીનાબેનનું દુઃખદ અવસાન થયું છે કેન્સરની બીમારીથી. કાર્યક્રમ થકી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. રૂપેશ કુમારજી, અમારી પ્રાર્થના આપની સાથે છે અને આ કપરા સમયમાં, આ કપરી પરિસ્થિતિમાં ઈશ્વર આપને હિંમત અર્પે તેવી પ્રાર્થના.
2: ઓમ શાંતિ.
1: તો શ્રોતા મિત્રો, રૂપેશ કુમારજી ઈમેલમાં આગળ જણાવે છે કે 30મી એપ્રિલના રોજ પ્રસારિત કાર્યક્રમમાં ડોક્ટર કિશન મજેઠિયા સાથેની મુલાકાત ખૂબ સારી રહી, ખૂબ સરસ માહિતી મળી. તો 1 એપ્રિલના રોજ શરૂઆતમાં એપ્રિલ ફૂલ બનાવીને પાછળથી ખબર પડી કે આ એપ્રિલ ફૂલ હતું. મિત્રોના પત્રો અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ સરસ આપ્યા. ડોક્ટર કૃષ્ણ કિશોર સાહેબે હૃદયરોગ વિશેની માહિતી આપી તે ઉપયોગી રહી. તો 3 એપ્રિલના રોજ આપ બંને બહેનોએ ગુડ ફ્રાઇડે વિશેની ખૂબ સરસ વાતો કરી. અભિષેકભાઈ સાથેની મુલાકાત દ્વારા હીર નવલકથાની વાત ગમી.

0: ગીતો પણ સરસ રહ્યા. રૂપેશ કુમારજી, ઘરમાં ગમે તે પરિસ્થિતિ ચાલી રહી હોય છતાં પણ સહિયર કાર્યક્રમ સાથેનો આપનો પ્રેમ અને આપ નિયમિત રીતે ચૂક્યા વગર અભિપ્રાય પહોંચાડો છો, થેન્ક યુ સો મચ, આપનો ખૂબ ખૂબ આભાર.
1: રૂપેશ કુમારના ઇમેલ બાદ હવે આ ઇમેલ છે. ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી સૈયરના ગઝલ પ્રેમી શ્રોતા પરમાર અમિત કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહેલ ઉર્ફે દોસ્ત તથા ભાણિયા, ભાણકી અને ભત્રીજીની આખી ટીમ, ક્ષેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને રીવા. જણાવે છે કે સોમવારે કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું નહોતું. જી અમિતભાઈ, માન્ય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ એ વખતે ચાલી રહ્યું હતું અને એટલે પ્રાઇમરી ઉપરથી સૈયર કાર્યક્રમનું પ્રસારણ એ દિવસે કરવામાં નહોતું આવ્યું. જો કે વિવિધ ભારતી ઉપરથી સૈયર કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આગળ તેઓ જણાવે છે કે બુધવારે ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. વાર્તાલાપ પણ એ દિવસે સરસ હતો. શુક્રવારનો કાર્યક્રમ ગમ્યો તથા ગુજરાતી ગીત પણ સરસ હતું. જી અમિતભાઈ, આપ નિયમિત રીતે સૈયર કાર્યક્રમ સાંભળો છો અને એટલી જ નિયમિત રીતે આપની સમીક્ષા પણ અમારા સુધી પહોંચાડો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઇમેલ છે તળપદા શબ્દોના શહેનશાહ અને પ્રકૃતિ પ્રેમી એવા આપણા નિયમિત શ્રોતા મિત્ર ધીરજભાઈ વી રબારીનો, ડેર લીલાપરા, પાટણથી. ઇમેલમાં જણાવે છે કે સાંજે 5 થી સવારે 10 વાગ્યા સુધી ખેતી પાક તેમજ બાગ બગીચા અને વૃક્ષોને પાણી આપવું જોઈએ, ખાસ ઉનાળા પૂરતું. જી ધીરજભાઈ, આપે ખૂબ જ સરસ વાત કરી છે અને દરેક વ્યક્તિએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેમ ઉનાળાની અસર મનુષ્યોને થાય છે તે જ રીતે પશુ પક્ષીઓને અને વૃક્ષોને પણ થતી હોય છે અને આ સમય દરમિયાન આપણે વૃક્ષોનું, બાગ બગીચા, ફૂલોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને નિયમિત રૂપે પાણી પીવડાવતા રહેવું જોઈએ. આગળ આપે જણાવ્યું છે કે શ્રોતાઓના હૃદયના ભાવો વાંચનારી આપ બંને બહેનો અને હિતેશભાઈ સકુશળ હશો તેવી આશા સાથે લખું છું કે શુક્રવારના સહિયર કાર્યક્રમમાં હોમિયોપેથી ડોક્ટર ભૈરવીબેનની મુલાકાત જે સ્વાસ્થ્ય બાબતે હતી તે ઘણી ઉપયોગી માહિતી આપી ગઈ. બંને બહેનોએ ખૂબ ઉપયોગી સવાલો કર્યા. સહિયર કાર્યક્રમ સીમાડા ઓળંગીને હવે વિદેશમાં પણ સંભળાઈ રહ્યો છે, જે સહિયરની લોકપ્રિયતા દર્શાવે છે અને આનો યશ આપ ત્રણેયને જાય છે. ધીરજભાઈ, અમે તો માનીએ છીએ કે આનો યશ આપના જેવા શ્રોતા મિત્રોને જાય છે અને ખરા અર્થમાં આપ શ્રોતા મિત્રો જ સહિયર કાર્યક્રમ અને આકાશવાણીની સફળ પ્રસારણ યાત્રાનો આધાર સ્તંભ છો.
1: તો હવે આ સંદેશ છે જામનગરથી ધર્મેન્દ્રસિંહજીનો. જણાવે છે કે 11 મે સોમવારે સહિયર કાર્યક્રમનું પ્રસારણ નહોતું થયું. જી ધર્મેન્દ્રસિંહજી, આપની વાત સાચી છે. હમણાં જ અગાઉ મેં જણાવ્યું તેમ પ્રાઇમરી ઉપરથી સહિયર કાર્યક્રમ પ્રસારિત નહોતો થયો, પરંતુ વિવિધ ભારતી ઉપરથી થયો હતો. આગળ તેઓ જણાવે છે કે 13 મે બુધવારના કાર્યક્રમમાં શ્રોતા મિત્રોના પત્રો અને ઇમેલ્સ ખૂબ જ સરસ હતા. તમે જવાબ પણ ખૂબ સરસ રીતે આપ્યા. કિરીટભાઈએ એમના શહેરની વાત જણાવી કે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમીના આ દિવસોમાં સૌને મફત છાશ પીવડાવવામાં આવે છે એ જાણીને સારું લાગ્યું. 15 મે શુક્રવારે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ હતો અને દર વખતની જેમ બંને બહેનોએ એ દિવસે પણ સરસ વાતો કરી. ડોક્ટર ભૈરવી પરીખની મુલાકાત ગમી. ભૈરવીબેને ખૂબ જ સરળ ભાષામાં સૌ કોઈ સમજી શકે એવી સરળતાથી સરસ મજાની જાણકારી આપી. જી ધર્મેન્દ્રસિંહજી, આપના સંદેશ માટે ખૂબ ખૂબ આભાર. આ જ રીતે સહિયર કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો.
0: તો શ્રોતા મિત્રો, આપના પત્રો અને ઇમેલ્સની સફર આજના દિવસ માટે અહીં જ પૂરી થાય છે અને કાર્યક્રમમાં હવે આગળ વધીએ એક સરસ મજાની વાતચીત તરફ. શ્રોતા મિત્રો, આપ સૌ જાણો જ છો કે આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ. એવામાં શ્રોતા મિત્રો કે જે આકાશવાણીના આધાર સ્તંભ અને મુખ્ય પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, એવા આપણા એક શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારી સાથેની વાતચીત આજે સાંભળીશું. આજના કાર્યક્રમમાં આપણે એમના ઇમેઇલનું વાંચન પણ કર્યું હતું અને હવે એમનો એક સંદેશ પણ સાંભળી લઈએ.
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરાનો હું નિયમિત શ્રોતા ધીરજ રબારી. મારું ગામ ડેર, તાલુકો જિલ્લો પાટણ. જ્યારે હું નાનો 17 વર્ષનો હતો ત્યારથી આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળું છું અને એક પણ કાર્યક્રમ સાંભળવાનું ચૂકતો નહીં. તેમાં મારો લોકપ્રિય કાર્યક્રમ હતો

આવું જોઈએ કામદારો માટેનો કાર્યક્રમ જે શાણાભાઈ સકરાભાઈ રજૂ કરતા હતા, વચ્ચે કોઈ મંજીભાઈ કરીને કાર્યક્રમ રજૂ કરતા હતા. આ કાર્યક્રમની લોકપ્રિયતા એવી હતી કે મારા દાદી પણ એના એક ચાહક થઈ ગયા અને સમય થાય ત્યારે મને ટોકો કરીને કહેતા કે ભાઈ ધીરા, તું આ કાર્યક્રમ શરૂ થયો તો ચાલુ કર રેડિયો. એ સમયે રેડિયો ઉપર જે માહિતી અને જે સમાચારો સાંભળવા મળતા એ ખૂબ જ સચોટ અને સત્યતા ભર્યા હતા અને રેડિયો ઉપરની જે પણ જાણકારી હતી એ ખૂબ જ પ્રેરક અને માર્ગદર્શક રૂપ હતી. એ સમયે મનોરંજનમાં ફિલ્મ ગીતો, ગુજરાતી ફિલ્મ ગીતો તેમજ લોકસંગીત ભજનો સવારથી માંડીને સાંજ સુધી સાંભળવા મળતા. આકાશવાણીને એક સરાહનીય કામગીરી છે અને આકાશવાણીના જૂના ઉદ્ઘોષકોમાં પ્રતિભાબેન શેઠ, ચેતનભાઈ છે, પ્રવીણભાઈ દવે છે, અરુણાબેન છે, પછી બીનાબેન દવે, પારુલબેન વ્યાસ, દિલીપભાઈ પાઠક, પછી વિવિધ ભારતીના રમેશભાઈ મોડિયા છે, આરતીબેન શાસ્ત્રી છે, ઘણા નામ છે જે આજે પણ અમારા સ્મૃતિ પટલ પર અંકિત છે. અમે પણ ક્યાંક ને ક્યાંક એમને યાદ કરીએ છીએ. ફોન ઇન કાર્યક્રમ હોય, નમસ્કાર આકાશવાણી હોય, જે એક આકાશવાણી અમદાવાદની પહેલ હતી એને લોકપ્રિયતાને ટોચ પર આકાશવાણી અમદાવાદને લઈ ગયેલો અને એમાં પ્રવીણભાઈનું યોગદાન ખૂબ જ હતું. અને આ કાર્યક્રમ પણ લોકપ્રિયતાની ટોચ ઉપર છે. જે બહેનો રજૂ કરે છે કાર્યક્રમ ખૂબ જ સરસ હોય છે. નવા એનાઉન્સર બહેનો છે, એમની શ્રોતાઓ સાથેની વાતચીત છે ખૂબ જ રોચક અને મનોરંજન સભર હોય છે. અને આ કાર્યક્રમોમાં અમારા શ્રોતાઓના ફોન આવે છે, ગુજરાત બહારના શ્રોતાઓ પણ આ કાર્યક્રમમાં રૂચિ લે છે. અત્યારે જે સહયોગ કાર્યક્રમ આવે છે એમાં બંને બહેનો લિપિબેન અને અલ્પાબેનની જે કાર્યક્રમ રજૂ કરવાની શૈલી છે એ ગામડાથી માંડીને શહેરની જે સહિયર બહેનો છે, શ્રોતાઓ છે, ખૂબ જ એક લાગણીસભર રજૂઆત છે. અને જે કાર્યક્રમ નિર્માતા છે હિતેશભાઈ માવાણી, એ પણ બુધવારે અમારા ઈમેલ પત્રોના જવાબ આપે છે. ખૂબ જ સારું લાગે છે અમને. એક પરિવારની ભાવનાને રૂપે આકાશવાણી કામ કરે છે. આજે આકાશવાણી થકી અમે ઓળખાઈએ છીએ. ક્યાંક જઈએ તો અમે ખાલી એમ પૂછીએ કે હું ધીરજ રબારી, તો તરત કહીએ કે પેલા આકાશવાણી અમદાવાદમાં તમે જે ઈમેલ આવે છે એ. આજે ઘણા બધા નામો યાદ આવે. દિલીપભાઈ પાઠક હતા, સમાચાર વિભાગમાં હતા, સમાચાર દર્પણ કાર્યક્રમ રજૂ કરતા. ગીત ગુજરી કાર્યક્રમ પણ એક અમદાવાદનો લોકપ્રિય કાર્યક્રમ હતો. બીજું કે એક બીજો કાર્યક્રમ ચોત્રો આવતો પહેલા સવારનો એ સોમવારે, જેનો પણ વિશાળ શ્રોતાવર્ગ હતો અને એમાં આદરણીય સ્વર્ગસ્થ પી ખરસાણીનું પાત્ર હતું અને સાથે સાથે ઘણી બધી બાબતોની પ્રેરણા પણ આપતું હતું. આજે આપણે આકાશવાણી અમદાવાદ ઉપરથી ઘણી વાર પર્યાવરણ વિશે વાત કરતા હોઈએ છીએ, તો પર્યાવરણની વાત કરવા બેસી હતા તો અમદાવાદ શહેરની વચ્ચે થઈને એક સાબરમતી નદી, અમદાવાદની એક રોનક કહેવાય, ત્યાં આગળ રિવરફ્રન્ટ છે, પણ તે નદીને સાચવવાની જવાબદારી આપણે સૌની છે. તે નદીને પ્રદૂષિત ના કરીએ, એ નદીને આપણે જીવની જેમ સાચવીએ, એ જ આપણા પર્યાવરણની મુખ્ય જવાબદારી છે. સાથે સાથે ક્યાંય પણ વૃક્ષ કપાતું હોય તો એને અટકાવીએ, ક્યાંય વૃક્ષને પાણી ના હોય તો એને પાણી આપીએ, સિંચન કરીએ. એ જ રીતે પશુ પંખી પંખીઓના માટે જે આપણા શ્રોતાઓ કામ કરી રહ્યા છે કે આકાશવાણી પણ એક પંખીઓની ખેવના કરે છે અને જે આકાશવાણીના મુખ્ય દ્વાર ઉપર જે અમારે પાટણની રાણીની વાવનું ચિત્ર જોયું ત્યારે અમને અમારા વતન પ્રત્યે અમને ગર્વ થયો કે અમારા પાટણમાં રાણીની વાવનું ચિત્ર આકાશવાણીના મુખ્ય દ્વારે છે. એક બાજુ મારા ખ્યાલ એ બીજું પણ એક ચિત્ર છે. ખૂબ જ સારું લાગે છે આપણા જે ધરોહર સમાન પર્યટનના જે સ્થળો છે એને આકાશવાણી વેગ આપે છે અને એમાં આકાશવાણીના કાર્યક્રમ અધિકારીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. આ બધી બાબતોને પ્રકાશ પાડે છે એટલે આ બધી બાબતોથી અમે શ્રોતાઓ પણ મંત્રમુગ્ધ થઈએ છીએ. એ અમે કાન દ્વારા શ્રવણ પણ કાર્યક્રમોનું કરીએ છીએ. સાથે સાથે અમે કોઈ પણ કામ કરી શકીએ છીએ. ખેતી કરતા હોય તો ખેતી કરી શકીએ, સિલાઈ કામ છે કે અન્ય કામ છે. બહેનો પણ પોતાના કાર્યો આ રીતે કરે છે. આજે આકાશવાણી અમદાવાદનો એક વિશાળ શ્રોતાવર્ગ છે. એમાં ગુજરાત તો ખરો, ગુજરાત બહારના શ્રોતાઓ છે. ગુજરાતના શ્રોતાઓમાં ગણીએ તો આદરણીય કિરીટભાઈ સોલંકી છે, જે નખત્રાણા હતા, અત્યારે જૂનાગઢ છે. સાથે પોપરભાઈ રાવળ છે, રમણીકભાઈ ઝાલા છે, આનંદરાજ સાગર છે જે વરિષ્ઠ એક IAS અધિકારી છે, સુરેશભાઈ રાઠોડ છે, પછી હિરેનભાઈ સુપેરા છે, વિભાભાઈ રબારી છે, પછી મનોજભાઈ ઠાકોર છે, પછી અબ્દુલભાઈ કાદર ખત્રી છે, પછી આરતીબા છે, પછી અલ્પાબેન છે, કલ્પાબેન છે. અલ્પાબેન કલ્પાબેન તો અમદાવાદ વડોદરાને હૃદયથી ચાહે છે અને સૈયરના તો નિયમિત શ્રોતા છે અને એમની કવિતાઓ, એમની વાતો છે સૈયરના શ્રોતાઓ ઘણીવાર સમયાંતરે સાંભળે છે. બીજા શ્રોતાઓમાં જઈએ તો ગંગાબેન વણકર પણ છે અને કોઈ નામ રહી જાય ગયા શ્રોતાઓ એ પણ માફ કરજો, કેમ કે આપણું વિશાળ વટવર્ક ગ્રુપ છે અને એમાં ઘણા શ્રોતાઓ સામેલ છે એટલે ક્યાંય કોઈ શ્રોતાઓનું નામ રહી જાય તો માફ કરજો. બાકી આકાશવાણી અમદાવાદે અમને ઘણું આપ્યું છે અને મને લાગે છે કે આવતા સમય પણ આપતું રહેશે. ચેતન

આનંદભાઈ જાનીની નમસ્કાર આકાશવાણીમાં. આજે પણ અમારા માનસ પટલ ઉપર એમની જે રમૂજી ભરી તળપદા શબ્દોની જે ચમસો મજામો, એ પણ આજે અમને ઘણીવાર એક મનમાં આનંદ ફેલાવે છે. દેવાંગભાઈની સરસ પ્રેરક રજૂઆત પણ અમને ગમે છે અને ઉત્કર્ષ બ્રિજ પણ સરસ કાર્યક્રમ રજૂ કરે છે. એટલે આકાશવાણી જે 90 વર્ષમાં અમને આપ્યું છે એ બીજા કોઈ માધ્યમ અમને આપી ન શકે અને આકાશવાણીનો અમે આજીવન ઉપકારી રહીશું. અને બીજું કે આકાશવાણીના માધ્યમથી અમને ઘણો શ્રોતાવર્ગ, આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે શ્રોતાઓના એક વોટ્સઅપ નંબર, એમના ફોન નંબર પણ અમને મળ્યા છે અને મિત્રો પણ બન્યા છે. અમારું ગ્રુપ છે સહ્ય ગ્રુપ, એના થકી અમે આકાશવાણીની રોજેરોજ ચર્ચા કરતા હોઈએ છીએ. સહ્ય કાર્યક્રમ હોય કે બીજા અન્ય કાર્યક્રમો, ખૂબ જ સારું લાગે છે. આકાશવાણીએ જે આજે અમને પીરસ્યું છે એ બીજું કોઈ માધ્યમ પીરસી ના શકે. ક્યાંય મારા બોલવામાં ક્યાંય ભૂલ થઈ હોય તો ક્ષમા ગણજો શ્રોતાઓ.

0: આવે છે, સહયોગ કાર્યક્રમ હોય કે બીજા અન્ય કાર્યક્રમો, ખૂબ જ સારું લાગે છે. આકાશવાણીએ જે આજે અમને પીરસ્યું છે એ બીજું કોઈ માધ્યમ પીરસી ના શકે. ક્યાંય મારા બોલવામાં ક્યાંય ભૂલ થઈ હોય તો ક્ષમા ગણજો શ્રોતાઓ. આ જ રીતે આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત જારી રહેશે અને આકાશવાણીને આજે લાખ લાખ વંદન કરીએ અમે. અને આજે આકાશવાણી ટેકનિકલ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ, જેના પ્રસારણમાં ખૂબ જ મોટો સહયોગ છે. આકાશવાણીના અત્યારે જે અમદાવાદ વડોદરાના જે સ્ટાફ મિત્રો છે, એનાઉન્સરો છે, એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ. અને જે પડદા પાછળ કામ કરે છે એમનો પણ આભાર માનીએ, જે પ્યુનથી માંડીને ટોચ ઉપરના અધિકારીઓનો પણ આભાર માનીએ, સાથે સાથે આકાશવાણીની સાથેના જે પણ સ્ટેશનો છે એમનો પણ આભાર માનીએ. ગોધરા, આહવા, ભુજ કેન્દ્ર, રાજકોટ કેન્દ્ર, સુરત, વડોદરા, આ બધાનો પણ આભાર માનીએ, કેમ કે આ બધાએ અમને હૃદયથી એક શ્રોતા તરીકે માન્યતા આપી છે. એટલે આકાશવાણીને 90 વર્ષની અમે યાદગીરીઓ અમારા સ્મૃતિ પટલ પર કાયમ માટે અંકિત રહેશે. અને આ પ્રસારણ યાત્રા વધુ ને વધુ મજબૂત બને એવી અમે અપેક્ષા રાખીએ. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર.
1: તો મિત્રો, સહિયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ડેર લીલાપરા પાટણથી ધીરજ વી રબારી સાથેની વાતચીત. અને અમને ખૂબ જ ખુશી છે કે હંમેશા સહિયર સાથે પત્રો અને ઇમેલના માધ્યમથી જોડાયેલા રહેતા ધીરજભાઈ આજે આકાશવાણીના સ્ટુડિયોમાં આવીને રૂબરૂ આકાશવાણી સાથે જોડાયા.
2: તો શ્રોતા મિત્રો, ફરી એકવાર જણાવવાનું કે અત્યારે ઉનાળાની ગરમીમાં આપણે સૌ આપણા સૌના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ. સરસ મજાના ઠંડા ઠંડા પ્રવાહી દ્રવ્યો પીતા રહો, હળવો ખોરાક ખાતા રહો અને સૌ મજામાં રહો. આવજો, ફરી મળીશું.
3: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ, 380009.
2: ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં.
3: ABAD સહિયર @ gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
3: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
2: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
3: તો પછી સાચો નંબર
2: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
3: તમે તો બચાવી લીધો દીદી.
2: કામથી નહીં
3: કરું છું. RBI કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ

અધિકારીશ્રીને અરજીકે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરે પહોંચાડવા આજે પ્રધાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે વાતચીત. સિયોલમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના સુરક્ષા પ્રોટોકોલ અધિકારી મૃત હાલતમાં મળ્યા. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે આજે બેઇજિંગમાં પુતિન અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતામાં થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જિયોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની વચ્ચેની વાતચીત ભારત ઇટાલી સંબંધોને મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રોમ પહોંચ્યા પછી તેમને રાત્રિભોજન પર પ્રધાનમંત્રી મેલોનીને મળવાની તક મળી. ત્યારબાદ પ્રતિષ્ઠિત કોલોસિયમની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે બંને નેતાઓએ વિવિધ વિષય પર દ્રષ્ટિકોણનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આજની વાતચીત ભારત ઇટાલી મિત્રતાને મજબૂત બનાવવા માટેની વાતચીત ચાલતી રહેશે. દરમિયાન બીજી પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ગઈકાલે સાંજે રોમમાં ઉષ્માભર્યા સ્વાગત માટે ઇટાલીમાં ભારતીય સમુદાયનો આભાર માન્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ અને ભારત ઇટાલી સંબંધોને મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે ભારતીય ડાયસ્પોરા સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રને ગૌરવ અપાવી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ભારત ઇટાલી સંબંધો અભૂતપૂર્વ ગતિએ વિસ્તર્યા છે અને હવે તે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ઇટાલીના સમકક્ષ જિયોર્જિયા મેલોની દ્વારા લખાયેલા સંયુક્ત લેખમાં બંને નેતાઓએ ભાર મૂક્યો હતો કે દેશો વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ મિત્રતામાંથી એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં વિકસિત થયા છે, જે સ્વતંત્રતા, લોકશાહી અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણને ચરિતાર્થ કરે છે. બંને નેતાઓએ નોંધ્યું હતું કે જ્યારે વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તન આવી રહ્યું છે ત્યારે ભારત ઇટાલી ભાગીદારી ઉચ્ચતમ રાજકીય અને સંસ્થાકીય સ્તરે પહોંચી રહી છે. તેમણે કહ્યું કે ભાગીદારી બંને રાષ્ટ્રની આર્થિક ગતિશીલતા, સામાજિક સર્જનાત્મકતા અને સદીઓ જૂની સભ્યતાને જોડીને એક નવું પરિણામ પ્રાપ્ત કરી રહી છે. બંને નેતાઓએ કહ્યું કે તેમનો સહયોગ એક સહિયારી સમજણને પ્રતિબિંબિત કરે છે કે 21મી સદીમાં સમૃદ્ધિ અને સુરક્ષા, રાષ્ટ્રની નવીનતા, ઉર્જા સંક્રમણોનું સંચાલન અને વ્યૂહાત્મક સાર્વભૌમત્વને મજબૂત કરવાની ક્ષમતા પર આધારિત રહેશે. બે રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં નેતાઓએ નવા લક્ષ્યને અનુસરીને અને પૂરક શક્તિઓનો ઉપયોગ કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને વૈવિધ્યસભર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં તેમના દક્ષિણ કોરિયન સમકક્ષ આન ગ્યુ બેક સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારત દક્ષિણ કોરિયા સંરક્ષણ, સંરક્ષણ ઉદ્યોગ અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરી. બંને દેશ વચ્ચે પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને ટેકનોલોજીકલ સહયોગ પ્રત્યે સહિયારા પ્રયાસ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે આ એક ખૂબ જ ફળદાયી બેઠક હતી. ભારત અને દક્ષિણ કોરિયાએ સંરક્ષણ સાયબર સહયોગને પ્રોત્સાહન આપવા પર કરારનું આદાન પ્રદાન કર્યું હતું. આ સમજૂતી કરારનું આદાન પ્રદાન ભારતની રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજ, કોરિયા રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટી અને યુએન શાંતિ રક્ષા સહકાર વચ્ચે થયું હતું. અગાઉ શ્રી સિંહે કોરિયાના રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. બાંગ્લાદેશમાં ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના એક સહાયક સુરક્ષા પ્રોટોકોલ અધિકારી ખુલશી વિસ્તારમાં મિશન પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે સવારે બની હતી. મૃતકની ઓળખ 35 વર્ષીય નરેન્દ્ર તરીકે થઈ છે, જે ભારતના હરિયાણાનો રહેવાસી હતો અને મિશનમાં ફરજ બજાવતો હતો. પોલીસ કમિશનર હસન મોહમ્મદ શોકત અલીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ દરમિયાન કોઈ સ્પષ્ટ અસામાન્યતા મળી નથી. તેમણે ઉમેર્યું હતું કે સબપરીક્ષણ અહેવાલ પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. ભારતીય સહાયક ઉચ્ચ આયોગ મૃતદેહને સ્વદેશ મોકલવાની વ્યવસ્થા કરવા માટે પરિવારના સંપર્કમાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે બેઇજિંગમાં દ્વિપક્ષીય સંબંધ અને ઈરાન યુક્રેન સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય વેપાર સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વાટાઘાટો બેઇજિંગ અને મોસ્કો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને સંયુક્ત રાષ્ટ્ર એસસીઓ અને બ્રિક્સ જેવા મંચ દ્વારા સંકલન વધારશે. બંને રાષ્ટ્રોએ વેપાર, ઉર્જા અને સુરક્ષામાં વધતા સહયોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં દ્વિપક્ષીય વેપાર 200 અબજ યુએસ ડોલરને વટાવી ગયો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર શી સાથે ચર્ચા માટે ચીનની મુલાકાત લીધી. તેના થોડા સમય બાદ આ બેઠક થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ

0: amazonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ @EIRNews_ABAD ને ફોલો કરશો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે. અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે રૂબિયો કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ઉર્જા, સુરક્ષા, વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરશે. નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે સેક્રેટરી રૂબિયો નવી દિલ્હીમાં 26 મેના રોજ યોજાનાર ક્વાડ જૂથની બેઠકમાં પણ હાજરી આપશે. ક્વાડ જૂથમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે. ભારત આવતા અઠવાડિયે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે. વિદેશમંત્રી એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે તેવી પુષ્ટિ ક્રેમલિન દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશમાં કહ્યું કે શ્રી પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન સમિટમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે 1 વર્ષથી ઓછા સમયમાં શ્રી પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલા 23માં ભારત રશિયા વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. પંજાબ પોલીસે દુબઈ સ્થિત એક આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. અબુધાબીથી સરહદી રાજ્ય પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માદક દ્રવ્યની હેરફેર કરવા માટે નેટવર્ક કાર્યરત હતું. આ કાર્યવાહી હાથ ધરનાર અમૃતસર કમિશનરેટ પોલીસે 10 કિલો મેથામફેટામાઇન અને 4 કિલો હેરોઇન સાથે 2 ડ્રગ દાણચોરોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીમાંથી એક તાજેતરમાં જ દુબઈથી કથિત રીતે તાલીમ લીધા બાદ અને પંજાબના વિવિધ જિલ્લામાં માદક દ્રવ્યની સપ્લાય કરવા માટે હેરોઇન અને આઈસીઈના કન્ઝાઇમેન્ટનું કામ સોંપ્યા બાદ પરત ફર્યો હતો. વધુ તપાસ ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બીસી ખંડુરીને દહેરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે તેમને એક અસાધારણ નેતા, એક પ્રતિષ્ઠિત સૈનિક અને એક અનુભવી પ્રશાસક તરીકે યાદ કરવામાં આવશે, જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને તેના લોકોની સેવામાં સમર્પિત કર્યું. ભારતીય શેરબજારમાં નબળા વૈશ્વિક સંકેત, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ઇરાન અંગે નવી ભૂરાજકીય ચિંતાઓ વચ્ચે આજે શરૂઆતના વેપારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 20 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા જીવંત રહી. લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા હતા, જેમાં મિશેલ માર્શે 96 અને જોશ ઇંગ્લિશે 60 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશ રાજ પુંજાએ 2 વિકેટ ઝડપી, જવાબમાં રાજસ્થાન રોયલ્સે 5 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવી 221 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 93, ધ્રુવ જુરેલે 53 અને કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રનનું યોગદાન આપ્યું હતું. વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં તીવ્ર ગરમીના મોજાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન એજન્સીએ દિવસ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, દક્ષિણ પશ્ચિમ બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, મરાઠવાડા અને ઓડિશામાં આગામી 2 દિવસ સુધી ગરમીના મોજાની સ્થિતિ રહેવાની અપેક્ષા છે. ચીનના અનેક ભાગોમાં ભારે વરસાદ અને પૂરથી વિનાશ સર્જાયો છે, જેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે અને ઘણા ગુમ થયા છે. રાજ્ય મીડિયા અહેવાલ અનુસાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં હુનાન, હુબેઈ અને ગુઇઝોઉ પ્રાંતનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરે પહોંચાડવા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે વાતચીત. સિયોલમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના સુરક્ષા પ્રોટોકોલ અધિકારી મૃત હાલતમાં મળ્યા. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે આજે બેઇજિંગમાં પુતિન અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતામાં થશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના

0: નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: लेकिन लेकिन नदी का ये गाना भी क्या है, प्यारा है.
2: नदी ना रे न जाओ शाम पैया परू.
1: और नदी के गानों का सरताज ये भी तो है. लेकिन इन तमाम गानों के बावजूद आज इस कार्यक्रम के लिए मैंने चुना है ये गाना जो नदी के किनारे की बात करता है. किसी नदी के किनारे सबसे यादगार पिकनिक आपका कौन सा था ये जरूर बताइएगा. हमें पढ़कर अच्छा लगेगा और कमेंट शामिल किया जाएगा.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: બહુત હી પ્યારા ઓર બહુત પસંદીદા ગાના ઇસ વક્ત આ રહા હૈ. ઇસ ફિલ્મ કી હીરોઇન કૌન થી યે બતાઈએગા?

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ, જેમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહમાં કરકસરના લેવાયેલા પગલાં તેમજ રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી, રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ અને આગામી ચોમાસાને લઈ જરૂરી તૈયારી પર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત આ બેઠકમાં મહિલા અનામત બિલ પર વિધાનસભાના એક દિવસીય સત્ર સંદર્ભે તથા રાજ્ય સરકારના આગામી આયોજન

0: વચન અને નીતિગત વિષય પર ચર્ચા કરાઈ. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના સભ્યોએ આજે રાજ્યના બીજા પ્રવાસ દરમિયાન આજે વિવિધ રાજકીય પક્ષના આગેવાન સાથે ચર્ચા કરી. ગાંધીનગરમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સમિતિ ચર્ચા કરી રહી છે. આ સાથે જ બપોરે સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ અંગે ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપી હતી.
1: આનાથી અનેક ફાયદાઓ છે, એટલા માટે માનીએ છીએ. બંધારણ પણ કહે છે કે આ કરી શકાય. વહીવટી તંત્રને ફાયદો છે, આર્થિક રીતે ફાયદો છે, અને આ ઈચ્છનીય પણ છે. વર્ષમાં 3 ચૂંટણીઓ આવે છે, તંત્ર એમાં વ્યસ્ત હોય છે, ખર્ચો એકનો એક ડબલ વાર થાય છે. આ બધું જોતા પરિપક્વ નિર્ણય સરકારે અને પાર્ટીએ કર્યો છે. ત્યારે અમે કેન્દ્રે 129મો બંધારણીય સુધારો જ્યારે કર્યો છે એને સમર્થન આપવા માટે અમે આવ્યા છીએ.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી. તેમણે ખેતરમાં હળ ચલાવી હળદરનું વાવેતર કર્યું. અગાઉ તેમણે મલાવ ગામની રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો. તેમણે વહેલી સવારે શાળાના વિદ્યાર્થી, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે આજે વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ આજે ઓનલાઈન માધ્યમથી સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી. તેમણે ખેડા જિલ્લાના તમામ નાગરિકોને સ્વગણતરી કરાવવા અપીલ કરતા સંદેશ આપ્યો હતો.
2: મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ આ રાષ્ટ્રીય જનગણનાના અભિયાનમાં સહકાર આપો. આ દેશ હિતનું કાર્ય છે, આ રાષ્ટ્ર હિતનું કાર્ય છે. રાષ્ટ્રની નીતિઓનો આધાર આ જનગણના થવાની છે, ત્યારે આપણા નાગરિક ભાઈઓ બહેનો તરફથી સંપૂર્ણ સહકાર મળે. અને વર્તમાન સમયમાં જ્યારે ડિજિટાઇઝેશન પ્રત્યેક ખૂણામાં થઈ ગયું છે, ત્યારે આપ ડિજિટલી આપણી સ્વગણનાનો કરાવો એવો મારો આપને આગ્રહ છે.
0: બીજી તરફ કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઓનલાઈન માધ્યમથી તેમની અને પરિવારની વિગત સાથેની અરજી ભરી સ્વગણતરી પ્રક્રિયામાં સહભાગી થયા. ઉલ્લેખનીય છે કે આગામી 31 તારીખ સુધી યોજાનારી સ્વગણતરી પ્રક્રિયામાં લોકો ઓનલાઈન પોર્ટલ se.census.gov.in પર જાતે તેમની માહિતી ભરી શકે છે. ત્યારબાદ આગામી 1 જૂનથી ગણતરીદારો નાગરિકોના ઘરની મુલાકાત લઈ વિવિધ વિગતોની જાણકારી મેળવશે. મહેસાણામાં ધરોઈ બંધમાંથી પાણી ઊંચું લાવીને હાડોલ અને ડભાટ જેવા 14 ગામના તળાવ અને 24 ચેકડેમ ભરવા સરકાર દ્વારા પાઇપલાઇન યોજનાને મંજૂરી અપાઈ છે. અંદાજીત 95 કરોડ રૂપિયાથી વધુની આ યોજનાથી ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેમ અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે. ભાવનગરના બડબીટ ટોલનાકા નજીક કાર અને કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં 3 યુવકના મોત થયા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડી રાત્રે કાર આગળ જઈ રહેલા કન્ટેનરના પાછળના ભાગે અથડાઈ હતી, ત્યારે કારમાં સવાર યુવકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને ઘટનાસ્થળે જ 3 મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી 3 મૃતદેહને બહાર કઢાયા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. અમદાવાદ શહેર પોલીસ માળખામાં મહત્વનો વહીવટી ફેરફાર કરાયો છે, ત્યારે આજે નવા ઝોન 8 ડીસીપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું કે આ નવા ઝોન 8માં 5 પોલીસ સ્ટેશનને આવરી લેવાયા છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા મજબૂત થશે અને પોલીસ સેવા વધુ સારી બનશે.
3: आज ये जोन जो शुरू हुआ है, इससे यहाँ के एरिया के लोगों को काफी फायदा होगा. लोगों की एक्सेस यहाँ पे फास्ट होगी डीसीपी के लिए और लॉ एंड ऑर्डर में भी इससे काफी इम्प्रूवमेंट होगी. आज से ये शुरू हो गया है, कल हमने इसका ऑर्डर कर दिया था. आज 00 आवर्स लास्ट नाइट से ये शुरू हो चुका है.
0: રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહીવત છે. હવામાન વિભાગની યાદી મુજબ આ સમયગાળામાં રાજ્યના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ અને રાજકોટમાં નોંધાયું છે, જ્યારે અમરેલી, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી ગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ આરતી મુનશીના સ્વરમાં ગવાયેલી આ રચના.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
3: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
3: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
5: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: હરરોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો,

0: શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશ જોશીની આ રચના પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બસ થોડી ક્ષણોમાં આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સખી સહેલી.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंत.

0: तो आरती, अब हम एक अंतराल लेना होगा और इस अंतराल के बाद हम फिर से उपस्थित होते हैं।
1: जी बिल्कुल।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારા સરગમ કાર્યક્રમમાં. સરગમ કાર્યક્રમના આરંભે આપણે સાંભળીશું સૈલાબ ફિલ્મનું ગીત અનુપમા દેશપાંડે અને સાથીઓના સ્વરમાં. શબ્દરચના છે જાવેદ અખ્તરની અને સંગીત છે ભપ્પી લહેરીનું.

ફિલ્મ છે ખલનાયક, કલાકાર છે મનહર ઉદાસ અને અલકા યાજ્ઞિક, શબ્દરચના છે આનંદ બક્ષીની અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM અને આપ માણી રહ્યા છો સરગમ કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ જમાઈ રાજા ફિલ્મનું ગીત અમિત કુમાર, અલકા યાજ્ઞિક અને સાથીઓના સ્વરમાં. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે સુરીલી સાંજ કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત આપ માનશો કેટલાક ગુજરાતી ચિત્રપટ ગીતો. પણ આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલાં સાંભળીએ આ સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો

0: અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે ભાદર તારા વહેતા પાણી ફિલ્મનું ગીત સાંભળ્યું, સુમન કલ્યાણપુર અને સાથીઓના સ્વરમાં. અને હવે સાંભળીએ ભાઈબંધી ફિલ્મનું ગીત સુમન કલ્યાણપુર અને સાથીઓના સ્વરમાં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: ફિલ્મ છે હોથલ પદમણી, કલાકાર છે રાસ બિહારી દેસાઈ અને સાથીઓ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે મૈના ગુર્જરી ફિલ્મનું ગીત સાંભળ્યું, આનંદ કુમાર, ઉષા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. અને કાર્યક્રમના અંતમાં હવે સાંભળીશું શીતલને કાંઠે ફિલ્મનું ગીત, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર અને સાથીઓના સ્વરમાં.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે સાંજના 6 વાગ્યા છે. સમય થયો છે સુરીલા સફર કાર્યક્રમ માણવાનો. તો આવો શ્રોતા મિત્રો, આપણે સફર કરીશું આજે કેટલીક અવનવી વાતો અને સુરીલા ગીતોની. આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલાં સાંભળીશું આ વિજ્ઞાપન.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં આજે હું વાત કરીશ મહાન કવિ સુમિત્રાનંદન પંતની. આજે છે 20મી મે. જી હા દોસ્તો, 20મી મે 1900માં સુમિત્રાનંદન પંતનો જન્મ થયો હતો ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના કૌસાની ગામમાં. તેમનું બાળપણનું નામ ગોસાઈ દત્ત પંત હતું. હિન્દી સાહિત્યના આધુનિક યુગના મહાન કવિ તેવા હિન્દી સાહિત્યના

છાયાવાદી યુગના ચાર મુખ્ય સ્તંભોમાંના તેઓ એક ગણાય છે. તેઓ મુખ્યત્વે પ્રકૃતિ પ્રેમી અને સંવેદનશીલ કવિ તરીકે જાણીતા છે. શ્રોતા મિત્રો, વાત કરીએ તેમના સાહિત્ય પ્રદાનની, તો તેઓએ માત્ર 7 વર્ષની નાનકડી ઉંમરે કવિતાઓ લખવાની શરૂઆત કરી દીધી હતી. તેમની કવિતાઓમાં પ્રકૃતિનું સૌંદર્ય, માનવતા અને માનવીય લાગણીઓનું સુંદર વર્ણન જોવા મળે છે. તેમને 1960માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1961માં પદ્મભૂષણ અને 1969માં તેમની પ્રખ્યાત રચના ચિદમ્બરા માટે સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ હિન્દી ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનારા પ્રથમ કવિ હતા. શ્રોતા મિત્રો, એવું સાંભળવામાં આવ્યું છે કે આપણા સૌના લાડીલા બિગ બી એવા અમિતાભ બચ્ચનનું નામ પાડનાર પણ સુમિત્રાનંદન પંત જ હતા. હરિવંશરાય બચ્ચન, કે જેઓ અમિતાભ બચ્ચનના પિતાશ્રી છે, તેઓએ તેમનું નામ ઇન્કલાબ રાખવાનું નક્કી કર્યું હતું. પણ સુમિત્રાનંદન પંતે, જે તેઓના ખાસ મિત્ર હતા, તેઓને કહ્યું કે ના, આ છોકરાનું નામ આપણે અમિતાભ રાખીશું. અને હરિવંશરાય બચ્ચનને પોતાનું પેન નેમ એટલે કે તકલ્લુફ, તેમનું બચ્ચન હતું, તે પણ તેમને આપ્યું. આવી રીતે પડ્યું અમિતાભ બચ્ચન નામ સુમિત્રાનંદન દ્વારા. આવો સાંભળીએ તેમની જ રચનાઓથી પ્રભાવિત થયેલું આ ગીત. સુંદર મજાનું ગીત, ફિલ્મ છે ભાભી કી ચૂડિયાં, કલાકાર છે લતા મંગેશકર, શબ્દ રચના છે પંડિત નરેન્દ્ર શર્માની અને સંગીત છે સુધીરનું.

શ્રોતા મિત્રો, આજે 20મી મે, આજના દિવસે 1932ના બિપિનચંદ્ર પાલ, જે આપણા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રખર સેનાની, સમાજ સુધારક અને લાલ બાલ પાલ ત્રિપુટીના મુખ્ય સભ્ય હતા, તેઓ ભારતમાં ક્રાંતિકારી વિચારોના પિતા તરીકે ઓળખાતા હતા. તેઓએ આ દુનિયાથી ચીરવિદાય લીધી. તેમની વિશેની મુખ્ય બાબતો આપણે વાત કરીએ તો તેમનો જન્મ હાલના બાંગ્લાદેશમાં આવેલા સિલહટ જિલ્લાના પોઈલ ગામમાં થયો હતો અને તેઓ એક જાણીતા પત્રકાર, લેખક અને વક્તા હતા. તેમણે શ્રી અરવિંદ સાથે મળીને સ્વદેશી ચળવળ ચલાવી હતી. તેમણે બ્રિટિશ સરકાર દ્વારા કરાયેલ બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેઓ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર સ્વદેશી અપનાવી અને રાષ્ટ્રીય શિક્ષણ પર ભાર મૂકવાવાળા હતા. તેમણે પોતાના વિચારો દ્વારા ભારતીયોમાં સ્વતંત્રતાની જ્યોત જગાવી હતી. તેમના વિશે આપણે જેટલું કહીએ તેટલું ઓછું છે. આવો સાંભળીએ નયા દોર ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફી, બલબીર સિંહ અને સાથીઓના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: उनाळा मां ज्यारे 40 नी उपर जाय पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो. जो तापमान मां सामान्य करता 5-7 डिग्री नो वधारो 2 के तेथी वधु दिवस सुधी ना थाय तो आ स्थिति ने कहेवाय छे हीट वेव, एटले के लू. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, અને આપ માણી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે છે 20મી મે. દર વર્ષે 20મી મે ના રોજ વિશ્વ મધમાખી દિવસ એટલે કે વર્લ્ડ બી ડે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે મધમાખીઓ અને અન્ય પોલિનેટર્સ એટલે કે પરાગજકોના મહત્વ વિશે જાગૃતિ આપણને મળે. આધુનિક મધમાખી ઉછેરના પ્રણેતા એન્ટોન જન્સાના જન્મદિવસ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રોતા મિત્રો, મધમાખીઓ ફૂલ અને પાકમાં પરાગનયન એટલે કે પોલિનેશન કરી આપણી ખાદ્ય સુરક્ષા અને જૈવ વિવિધતાનું મુખ્ય ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં પણ મધમાખી ઉછેર ખેડૂતોની આવક વધારવાનું એક મોટું માધ્યમ બની રહ્યું છે. નવી ટેકનોલોજી અને સ્માર્ટ મધપુડાની મદદથી રાજ્યમાં મધુક્રાંતિને પ્રોત્સાહન મળી રહ્યું છે. આવો સાંભળીએ

0: કરીનું વર્ષ.
1: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે તેરે ઘર કે સામને ફિલ્મનું ગીત સાંભળ્યું મોહમ્મદ રફીના સ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ પ્રેમ રોગ ફિલ્મનું ગીત સુરેશ વાડેકરના લતા મંગેશકરના યુગલ સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, અને આપ માણી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
3: આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક

જી હા શ્રોતા મિત્રો, આ ટ્યુન જેવી વાગે એટલે આપણા મનમાં એક અલગ જ ઉમંગ આપણો આવે, ખરું ને? બિનાકા ગીતમાળા એક એવો કાર્યક્રમ જેણે હિન્દી ફિલ્મ સંગીતને ઘર ઘર સુધી પહોંચાડવાનું અને રેડિયોની દુનિયામાં ધૂમ મચાવી હતી. 1952માં રેડિયો સિલોનથી શરૂ થયેલો આ સાપ્તાહિક કાઉન્ટડાઉન શો હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતોને રેન્કિંગ સિસ્ટમ એટલે કે ક્રમ સાથે રજૂ કરનારો પોતાના પ્રકારનો પ્રથમ કાર્યક્રમ હતો. પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત રેડિયો ઉદ્ઘોષક એટલે કે અનાઉન્સર અમીન સયાનીના જાદુઈ અવાજ અને અંદાજે તેને શ્રોતાઓના દિલમાં એક ખાસ સ્થાન આપ્યું. તેમનો પ્રખ્યાત અંદાજ, જી હા બહેનો ઓર ભાઈઓ, મેં આપકા દોસ્ત અમીન સયાની બોલ રહા હું, આજે પણ લોકો ખૂબ જ પ્રેમથી યાદ કરે છે. લગભગ 3 દાયકા સુધી રેડિયો સિલોન પર પ્રસારિત થયા પછી 1989માં આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ આકાશવાણીની વિવિધ ભારતી સેવાનો એક હિસ્સો બની ગયો હતો, જ્યાં તે 1994 સુધી પ્રસારિત થયો હતો. સમય જતાં આ લોકપ્રિય કાર્યક્રમનું નામ બદલીને સિબાકા ગીતમાલા કરી દેવામાં આવ્યું હતું. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા કેટલાક સુંદર મજાના ગીતો. તો આવો આજે પણ આપણે સાંભળીશું યાદગાર એવું CID ફિલ્મનું ગીત, ગીતા દત્ત અને મહમ્મદ રફીના સ્વરમાં.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળીએ રાત ઓર દિન ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મન્ના ડેના યુગલ સ્વરમાં। ગીતના બોલ છે શૈલેન્દ્રના અને સંગીત છે શંકર જયકિશનનું।

આન મિલો સજના, આ ફિલ્મનું ગીત આપ હમણાં સાંભળી રહ્યા હતા લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં. શ્રોતા મિત્રો, આશા છે કે આપને આ સુરેલો સફર પસંદ પડ્યો હોય. આ સાથે સુરેલા સફર કાર્યક્રમ સમાપ્ત કરવાની પરવાનગી આપું. નમસ્કાર.

0: થોડી જ વારમાં આપ સાંભળશો જયમાલા કાર્યક્રમ.
1: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
2: મારો એક પાડોશી છે. આમ જ છે પીએમ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. હવેથી વતનપ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકાશે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે અને આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ આજે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું છે.
1: આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જ્યારે આ અદ્ભુત વિચારણા આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે.
0: આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કરીને પ્રતિભાવો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીમંડળની બેઠક અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, માત્ર 2.5 મહિનામાં 40,000 ઘરોમાં નવા ડીપીએનજી ગેસ કનેક્શન અને 13,000 પુનઃ જોડાણ અપાયા છે. તેમણે કહ્યું કે ગુજરાત એનર્જી લિમિટેડ સહિત રાજ્યની તમામ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ મળીને આશરે 85,000 ડીપીએનજી કનેક્શન અને 1,100 વાણિજ્યિક જોડાણ પૂરા પાડ્યા છે.
2: પેટ્રોલ ડીઝલ ની પણ ચર્ચા થઈ છે. ચીફ સેક્રેટરીએ પણ તમારા ઇનપુટ આપ્યા છે. એનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. જ્યાં જ્યાં મુશ્કેલી ને સમસ્યા જણાય ત્યાં તુરંત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે. કેટલીક ફરિયાદો ને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો.
0: ગામડાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે વતનપ્રેમ યોજનામાં લોકભાગીદારી વધારવા નિયમોમાં સુધારા કરાયા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી હવેથી વતનપ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકશે. વિકાસના કામોને 2 શ્રેણી એ અને બીમાં વિભાજિત કરાયા છે, જેમાં સરકાર વિકાસ કામોમાં 20-60% સુધીનો ફાળો આપશે. કામની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા જિલ્લા ખાતાના વડા અને વિભાગ કક્ષાએ સમિતિઓને સત્તા સોંપાઈ છે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળ

0: ની બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મોરબીમાં સિરામિક દોઢ મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83થી વધીને 670 થઈ છે. તેમણે ઉમેર્યું કે નવા પીએનજી કનેક્શન મળવાથી મોરબીના સિરામિક ઉદ્યોગોને વેગ મળશે.
1: બહુ મહત્વનો નિર્ણય, દોઢ મહિનાની અંદર જ કાર્યરત એકમોની સંખ્યા જે 83 હતી તેનાથી વધીને 670 મોરબી સિરામિક જે ઉદ્યોગો હતા એમને નવો પ્રાણ આપવાનું કામ એ ડીપીએનજી કનેક્શન આપીને 13,000 પુનઃ જોડાણ કરીને 40,000 રહેણાંક હેતુ માટે થઈને ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે. એનાથી આખા ઉદ્યોગ સિરામિકને ખૂબ મોટો ફાયદો થવાનો છે.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાલોલ તાલુકાના મલાવ ગામે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. આત્મા કચેરીના સહયોગથી આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી આપણી ધરતી માતા ઝેરી બની રહી છે. કેન્સર, હાર્ટ એટેક અને કિડની ફેલ થવા જેવા ગંભીર રોગોથી આવનારી પેઢીને બચાવી હશે તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે ગાય આધારિત ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ પક્ષીઓને બચાવવા અને સ્વસ્થ જીવન જીવવાનો એકમાત્ર માર્ગ છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે આજે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાનું નિરીક્ષણ કર્યું. તેમણે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને સમગ્ર રૂટ અને સ્ટેશન પરની સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી. તેમણે સ્ટેશનો પર કેમેરાનું નેટવર્ક, મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની તહેનાતીનું અવલોકન કરી પ્રતિક્રિયા આપી હતી.
2: ખાસ કરીને જે સ્ટેશન્સ છે એમના સાથે કેવી રીતે સહયોગ છે, સંકલન છે. મેટ્રો સ્ટેશનના જે જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર છે તો એમના સાથે પણ આપણે વાતચીત કરી છે અને કેટલા લાઇનો છે, આમના કોઈ પોલીસ તરફથી વધુ કંઈ સહકાર જોઈતી હતી એ બાબતમાં પણ ચર્ચા થયેલી છે અને મને ખૂબ સંતોષ છે કે વધુમાં વધુ પેસેન્જર્સ ત્યાં જોડેલા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. સુરેન્દ્રનગર પોલીસ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 125થી વધુ ઘર અને વખાર ચેક કરવામાં આવ્યા. આ દરમિયાન 84 ઘરમાંથી 1,25,00,000 રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. ચેકિંગ દરમિયાન 8 વોન્ટેડ આરોપીઓ પણ મળી આવ્યા હોવાનું ASP વેદિકા બિહાનીએ જણાવ્યું છે.
3: जितने भी HS, MCR, बूटलेगर और गुनाह प्रवृत्ति वाले भारी माथे इसम थे उन सभी के घर चेक करने आए और इससे एक सुरेंद्रनगर जिला पुलिस को एक काफी अच्छी सक्सेस मिली कि 8 वांटेड आरोपी मिले, जिसमें से एक आरोपी तो ऐसे थे जिसके खिलाफ 3 वारंट निकले हुए थे और वो गुनाहित प्रवृत्ति का था जिसके खिलाफ 6 FIR पहले दर्ज की गई थी.
0: વલસાડ જિલ્લા ધરમપુર બરુમાળમાંથી માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. SOGની ટીમ બરુમાળ ગામે મહિલા દૂધ ઉત્પાદક મંડળી સામે 3 રસ્તા પાસે શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન મોટરસાયકલ પર જતો શખ્સ શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવી. આ દરમિયાન મોટરસાયકલના સ્ટિયરિંગમાં છુપાવેલી થેલીમાંથી 472 ગ્રામ માદક પદાર્થ મળી આવ્યો. પોલીસે કુલ 53,000 મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્યાવરણની સુરક્ષા અને સંસાધનોના પુનઃ ઉપયોગના હેતુથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત લાંબા સમયથી પડી રહેલા અખાદ્ય તેલના જથ્થાનો સલામત અને યોગ્ય નિકાલ કરવા માટે તેને રિસાયકલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનાથી અંદાજે 45,000ની આવક થઈ છે અને કુલ 1,801 કિલો અખાદ્ય તેલના જથ્થામાંથી બાયોડીઝલ બનાવાશે, જેનો ઉપયોગ ફ્યુઅલ એટલે કે બળતણ તરીકે થઈ શકશે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડે રાજ્યભરના તમામ નોંધાયેલા વકફ મુતવલ્લીઓ, ટ્રસ્ટીઓ, વકફ હિતધારકો તેમજ સમાજના આગેવાનોને ઉમ્મીદ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા 26 મે 2026 સુધીમાં પૂર્ણ કરવાની અપીલ કરી છે. વકફ સંપત્તિઓની પારદર્શિતા, જવાબદારી, કાયદેસર સંરક્ષણ અને સુવ્યવસ્થિત ડિજિટલ સંચાલન સુનિશ્ચિત કરવા ઉમ્મીદ પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે. આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસમાં તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો

0: ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
1: અમદાવાદ કે લીએ આજ મેલે ક્લિયર સ્કાય દિયા ગયા હૈ ઓર જો અધિકતમ તાપમાન હૈ 43 ડિગ્રી સેન્ટીગ્રેડ કા આસપાસ રહેને કા સંભાવના દિયા ગયા હૈ. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ અમદાવાદ મે વો હૈ 43.7 ડિગ્રી સેન્ટીગ્રેડ જો સામાન્ય સે 1.7 ડિગ્રી સેન્ટીગ્રેડ જ્યાદા હૈ. ગાંધીનગર મે રેકોર્ડ હુઆ હૈ 43.2 ડિગ્રી સેન્ટીગ્રેડ. સુરેન્દ્રનગર મે રેકોર્ડ હુઆ હૈ 43 ડિગ્રી સેન્ટીગ્રેડ. સુરત મે રેકોર્ડ હુઆ હૈ 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ.
0: કચ્છ મ્યુઝિયમ ખાતે ત્રિદિવસીય કલા સંસ્કૃતિ અને વારસા ઉત્સવ કલાવિધિ 2026 યોજાઈ ગયો. 3 દિવસ ચાલેલા આ મહોત્સવે કલાપ્રેમીઓ અને વિદ્યાર્થીઓને કચ્છના વારસાથી પરિચિત કરાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ અંતર્ગત વિશેષ સત્ર યોજાયું. સાથે જ લાઈવ પ્રિન્ટ મેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન મુલાકાતીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 3 દિવસ સુધી ભાગ લેનાર તમામ સહભાગીઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. હવેથી વતનપ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકાશે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે અને આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन धूप.
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन धूप.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે એક ગીત. શ્રોતા મિત્રો, સાંભળીએ મુકેશના સ્વરમાં રમેશ ગુપ્તાની આ રચના.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે. માનનીય

0: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શ્રોતા મિત્રો, બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ભારત અને ઇટાલિયા દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી. ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું કે બંને દેશના દ્વિપક્ષીય સંબંધ હવે તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા સક્ષમ. એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયકને ગુજરાત સરકારનું સંપૂર્ણ સમર્થન. DRDOએ માનવરહિત હવાઈ વાહન મિસાઇલ ULPGM-V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન. IPL ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોમમાં ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે પ્રતિનિધિમંડળ સ્તરનો સંવાદ કર્યો. મુખ્ય ક્ષેત્રોમાં બંને દેશના સંબંધને વધુ મજબૂત બનાવવાના હેતુસર યોજાયેલી આ બેઠકમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને વ્યૂહાત્મક ભાગીદારીમાં સહકાર વધારવા પર વિશેષ ભાર અપાયો. બંને નેતાએ પરસ્પર હિત સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમ પર પણ ચર્ચા કરી હતી.
1: ભારત ઓર ઇટલી એકમત હૈ કે આતંકવાદ માનવતા કે લીએ ગંભીર ચુનૌતી હૈ. ટેરર ફાઇનાન્સિંગ કે ખિલાફ હમારી સાજા પહેલ ને પૂરે વિશ્વ કે સામને એક મહત્વપૂર્ણ ઉદાહરણ પ્રસ્તુત કિયા હૈ. યુક્રેન, પશ્ચિમ એશિયા તથા અન્ય તનાવો કો લેકર હમ લગાતાર સંપર્ક મે રહે હૈ. ભારત કા મત સ્પષ્ટ હૈ કે સભી સમસ્યાઓ કા સમાધાન ડાયલોગ ઓર ડિપ્લોમસી કે માધ્યમ સે હોના ચાહિયે.
0: આ ચર્ચા બાદ બંને મહાનુભાવોએ સંવાદદાતા સંમેલનમાં સંયુક્ત નિવેદન આપ્યું હતું. તેમાં શ્રી મોદીએ ભારત અને ઇટાલીએ પોતાના દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી. તેમણે કહ્યું, બંને દેશ સંયુક્ત વ્યૂહાત્મક કાર્યયોજના 2025-2029 દ્વિપક્ષીય સંબંધ માટે વ્યવહારિક અને ભવિષ્યલક્ષી માળખું પૂરું પાડે છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત ઇટાલી સંરક્ષણ ઔદ્યોગિક વ્યૂહરચનાએ સૈન્ય સામાનના સહવિકાસ અને સહ ઉત્પાદનનો માર્ગ મોકળો કર્યો છે.
1: દોનો દેશો કે સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ સેન્ટર્સ ઓર ઉદ્યોગો કો આપસ મે જોડને કે લિયે હમ ઇન્ડિયા ઇટલી ઇનોવેશન સેન્ટર પર કામ કર રહે હૈ. હમારી સેનાઓ કે સાથ સાથ દોનો દેશો કે રક્ષા ઉદ્યોગો કે બીચ ભી સહયોગ બઢ રહા હૈ. મેરીટાઇમ પાવર્સ કે રૂપ મે ભારત ઓર ઇટલી કે બીચ કરીબી સહયોગ સ્વાભાવિક હૈ. હમ મિલકર શિપિંગ, પોર્ટ્સ મોડર્નાઇઝેશન, લોજિસ્ટિક ઓર બ્લુ ઇકોનોમી પર કામ કરેંગે.
0: આ પ્રસંગે ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે બંને દેશ તેમના સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જઈ રહ્યા છે. હવે બંને દેશના દ્વિપક્ષીય સંબંધ સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવામાં સક્ષમ છે. ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણીને સંપૂર્ણ સમર્થન આપ્યું. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારે સંયુક્ત સંસદીય સમિતિ JPC સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે સરકારના સહકાર અને તૈયારીઓનું રજૂ કરી હતી.
2: આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં

0: ત્યારે આ અદ્ભુત વિચારણા આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે.
1: લોકસભા સાંસદ પીપી ચૌધરીના વડપણ હેઠળની જેપીસીની ટીમે ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીઓ, વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. દરમિયાન તમામ લોકોએ એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે પોતપોતાના વિચાર સમિતિ સમક્ષ રજૂ કર્યા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આગામી નીટ યોજી પુનઃ પરીક્ષાને સુરક્ષિત, નિષ્પક્ષ અને યોગ્ય સંચાલન માટે કડક દેખરેખ અને સઘન સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર આપ્યો. નવી દિલ્હીમાં કેન્દ્રીય સુરક્ષા અને ગુપ્તચર સંસ્થાઓની સાથે એક ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં શ્રી પ્રધાને આ વાત કહી હતી. આ બેઠકમાં અનામી ઓનલાઈન જૂથના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીના વધતા પ્રસાર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. શ્રી પ્રધાને એવા નેટવર્ક પર કાર્યવાહીનો નિર્દેશ આપ્યો જેમાં ખોટી માહિતી ફેલાવનારા માધ્યમોને સક્રિય રીતે ઓળખવા, અવરોધિત કરવા અને બંધ કરવાનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. દેશે આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાની દિશામાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી. સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન DRDOએ માનવરહિત હવાઈ વાહન પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ ULPGM-V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ મિસાઇલના પરીક્ષણ બદલ DRDO, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, સંરક્ષણ સહ ઉત્પાદન ભાગીદારો અને ઉદ્યોગ જગતની પ્રશંસા કરી હતી. તેમણે ટેન્ક વિરોધી ભૂમિકા માટે હવાથી જમીન મોડ અને ડ્રોન, હેલિકોપ્ટર તથા અન્ય હવાઈ લક્ષ્યો માટે હવાથી હવામાં તેની અસરકારકતા અંગે માહિતી આપી હતી. શ્રી સિંહે આને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં વ્યૂહાત્મક સિદ્ધિ ગણાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ સંપાદન કાર્યક્રમ વહીવટી મંત્રી લી જોંગ ચુલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ બેઠકમાં બંને પક્ષ સંયુક્ત વિકાસ, ઉત્પાદન અને નિકાસની તકનું સર્જન કરવા પરસ્પર પ્રયાસનો લાભ ઉઠાવવા પર સંમત થયા. સર્વોચ્ચ અદાલતે વસ્તી ગણતરી 2027 હેઠળ જાતિ આધારિત ગણતરી કરાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી. અદાલતે જણાવ્યું કે આ મુદ્દો સરકારના નીતિગત અધિકાર ક્ષેત્રમાં આવે છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે કહ્યું કે પછાત વર્ગના વિકાસલક્ષી ઉકેલ તૈયાર કરવા સરકારે તેમની સંખ્યા જાણવી જરૂરી છે. આવા આંકડાઓ એકઠા કરવા કોઈ ખોટી વાત નથી અને આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો. ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું અનુમાન લગાવાયું છે. તેના કારણે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વધતું મુખ્ય અર્થતંત્ર તરીકે યથાવત રહેશે. સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઇંગો પીટલે વિશ્વ આર્થિક સ્થિતિ અને સંભાવના અહેવાલના મધ્ય વર્ષના તાજેતરની માહિતી અંગે પત્રકારોને માહિતી આપતા કહ્યું, ભારતની મજબૂત ગ્રાહક માંગ, જાહેર રોકાણ અને સેવા નિકાસમાં વૃદ્ધિ તેના અર્થતંત્રને ટેકો આપી રહી છે. જોકે આ અહેવાલમાં ભારતના કુલ ઘરેલું ઉત્પાદન GDPનું પૂર્વાનુમાન 6.6% ઘટાડીને 6.4% કરાયું છે, પરંતુ આવતા વર્ષે વૃદ્ધિમાં તેજી આવવાની શક્યતા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી 65મી મેચમાં અજિંક્યા રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. હાલમાં મળતા અહેવાલ મુજબ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 24 રન કર્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ કોલકાતાની ટીમ 8મા અને મુંબઈની ટીમ 9મા ક્રમાંક પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મહિલાઓ, બાળકો અને કિશોરોના આરોગ્ય માટેની વૈશ્વિક કાર્યસૂચિને આગળ વધારવા ભારતની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે આજે જીનીવામાં 79મી વિશ્વ આરોગ્ય સભા દરમિયાન માતા, નવજાત અને બાળ આરોગ્ય માટે ભાગીદારી PMNCHના બોર્ડ અધ્યક્ષ હેલેન ક્લર્ક સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. દરમિયાન શ્રી નડ્ડાએ બોર્ડના ઉપાધ્યક્ષ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે PMNCH

પીએચમાં ભારતની સક્રિય નેતૃત્વ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ભારત અને ઇટાલિયા દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી. ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું, બંને દેશના દ્વિપક્ષીય સંબંધ હવે તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા સક્ષમ. એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયકને ગુજરાત સરકારનું સંપૂર્ણ સમર્થન. DRDOએ માનવરહિત હવાઈ વાહન મિસાઇલ ULPGM-V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન. IPL ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: સંબંધ હવે તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા સક્ષમ. એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયકને ગુજરાત સરકારનું સંપૂર્ણ સમર્થન. ડીઆરડીઓએ માનવરહિત હવાઈ વાહન મિસાઇલ ULPGM-V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન. આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો હવા મહેલ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ચિત્રલોક કાર્યક્રમ. પણ આ કાર્યક્રમ સાંભળી તે પહેલાં આપને જણાવી દઈએ, જે રોખા કાર્યક્રમ અંતર્ગત અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો

શ્રોતા મિત્રો, બરાબર 9 વાગે આપ સાંભળશો આપ કે લીએ કાર્યક્રમ. 9:30 સાંભળશો ફિલ્મ સંગીત. રાત્રે 10 વાગે રજૂ કરીશું છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત કાર્યક્રમ. તો આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને થોડી જ વારમાં સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

શ્રોતા મિત્રો, આવતીકાલે સવારે 6:05 આપ સાંભળશો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 રજૂ કરીશું ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સંગીત સરિતા. 7 સાંભળશો ભૂલે પિસરે ગીત કાર્યક્રમ. 7:30 હમ હૈ રાહી પ્યાર કે. 7:55 આપ સાંભળશો ઝરોખા. 8:15 ત્રિવેણી કાર્યક્રમ. 8:30 ચિત્રલોક કાર્યક્રમ આપ માણશો. 9:30 આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગીતો. 10:30 આપ સાંભળશો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ. 11:02 રજૂ કરીશું દિલ સે કાર્યક્રમ. 11:30 પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ. 11:35 તરન્નુમ કાર્યક્રમ અંતર્ગત સાંભળશો કેટલાક જૂના ગીતો.

આવતીકાલે બપોરે 12:05 સાંભળશો યાદો કી મહેફિલ, બપોરે 1 સુરીલા સફર, 2 ત્રિવેણી કાર્યક્રમ, 2:35 ગુજરાતી ગીતો, બપોરે 3 સખી સહેલી, 4 પિટારા કાર્યક્રમ, તેમાં આજ કે મહેમાન કાર્યક્રમ આપ સાંભળશો. અમારી સાંજની સભામાં 5 સરગમ કરીશું રજૂ આપની સમક્ષ. 5:30 સુરીલી સાંજ, 6 સુરીલા સફર, 7 જયમાલા, 7:45 એક ગીત, 8 હવા મહેલ, 8:15 ચરોખા સાથે સાંભળશો ચિત્રલોક, 9 આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે અને આપ માણી રહ્યા છો ચિત્રલોક કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે છે 20 મે. આજે ફિલ્મ જગતના એવા NT રામારાવ જુનિયર, જે સાઉથ ઇન્ડિયા તેલુગુ સિનેમાના સૌથી લોકપ્રિય અને પ્રતિભાશાળી સુપરસ્ટારનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 20 મે 1983ના રોજ હૈદરાબાદમાં થયો હતો અને તેમનું અસલી નામ નંદામુરી તારકા રામારાવ છે. તેઓ તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી NT રામારાવના પૌત્ર છે. તેમણે બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમની બાળપણની ફિલ્મ રામાયણમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. 2001માં તેણે મુખ્ય અભિનેતા તરીકે ડેબ્યુ કર્યું હતું. તેઓ શાનદાર ડાયલોગ ડિલિવરી, સિંગલ ટેક એક્ટિંગ અને કુચપુડી નૃત્ય માટે જાણીતા છે. 2022માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ RRRમાં તેમની શાનદાર અભિનયથી તેમને વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આવો સાંભળીએ RRR ફિલ્મનું આ ગીત. કલાકાર છે વિશાલ મિશ્રા, રાહુલ સિપ્લીગંજ. શબ્દ રચના છે રિયા મુખર્જીની અને સંગીત છે MM ક્રીમનું.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों नु संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आजे आकाशवाणी ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન।
1: ફિલ્મ છે પુષ્પા 2 ધ રૂલ, કલાકાર છે મીકા સિંઘ અને નક્શ અઝીઝ।

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતઝાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.
2: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે અને આપ માણી રહ્યા છો ચિત્રલોક કાર્યક્રમ. શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમમાં હવે સાંભળીએ યોદ્ધા ફિલ્મનું ગીત અરિજિત સિંહ અને નીતિ મોહનના યુગલ સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 8:45 આપ સાંભળશો સમાચાર સંધ્યા.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 9:30 થઈ છે. સમય થયો છે ફિલ્મ સંગીત માણવાનું. આ કાર્યક્રમમાં સાંભળીએ વાસના ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે તેરી તલાશ મેં ફિલ્મનું ગીત સાંભળ્યું, આશા ભોસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ પૂરબ ઓર પશ્ચિમ ફિલ્મનું ગીત. લતા મંગેશકર, મહેન્દ્ર કપૂર, મનહર અને સાથીઓના સ્વરમાં. ગીતના બોલ છે સંતોષ આનંદના અને સંગીત છે કલ્યાણજી આનંદજીનું.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM અને આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ સુહાગ રાત ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, ઇન્દિવરના બોલ અને કલ્યાણજી આનંદજીનું સંગીત.

કાર્યક્રમમાં હાલ સાંભળીએ જંગલી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. શંકર જયકિશનનું સંગીત અને ગીતના બોલ છે હસરત જયપુરીના.